નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન 2.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આપ સૌનું આજની આ સભામાં અભિવાદન છે. આજે બુધવાર 1 જુલાઈ 2026, સભાનો શુભારંભ સહનાની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના માણી રહ્યા છો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. ગંગા સતીની રચના હવે આપ સાંભળશો. ગોપાલ સોઢાનો સ્વર.

0: નરસિંહ મહેતાની આ રચના આપ માણી રહ્યા હતા ફકીરચંદ શ્રીમાળીનો સ્વર હતો. અને આ સાથે જ આજના અર્ચના કાર્યક્રમને વિરામ આપીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ ચિંતન શ્રેણી અમૃતધારા. આજે ડોક્ટર ચંદ્રકાંત શેઠનો લખું ચિંતનાત્મક વાર્તાલાપ આપ સાંભળશો. આજનો વિષય પ્રાપ્તિ.
1: પ્રાપ્તિ શબ્દના મૂળમાં

0: छे संस्कृत प्रवत्ता आप धातु। प्राप्ति एटले प्रकृष्ट मेळवू। जीवन में कंईक एवं प्राप्त करवू जे उत्तम होय, अनोखू होय अने आपणने तेम अन्य सौने उपयोगी थाय एवं होय। आपणा जीवन में सतत बे प्रकारनी क्रियाओ चाल्या करती होय छे, मेळववानी ने छोड़वानी। केटलुक आवे छे तो केटलुक जाय छे। માણસને જીવવા માટે, ટકવા માટે સતત કશુંક મેળવતા રહેવું પડે છે। ચોખ્ખા અનાજ પાણી, ચોખ્ખી હવા, ચોખ્ખા વસ્ત્ર, આવું કેટલું એ મેળવવા માટે એને રોજે રોજ મથામણ કરવી પડે છે। કંઈક મળતું રહે એ માટે આપણા જીવનની ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરતી હોય છે। આપણે શું મેળવવું એ નક્કી કરવા, મેળવવા જેવું શું છે એ પણ જાણવું સમજવું જરૂરી છે। કઈ વસ્તુ ક્યારે કેટલી ને કેવી રીતે મેળવવી એનું ગણિત સ્વસ્થ ચિત્તે ગણવાનું રહે છે। આપણે ગોળ ને ખોળ એની વચ્ચે વિવેક કરવાનો રહે છે। આપણે સોનું મેળવવાની દોડમાં હોઈએ તો તે સમજાય, પરંતુ કથિર માટે તો ન દોડીએ ને। આપણે રેતીમાં ખેતી કરવાનું ટાળીએ। આપણે મૈત્રેયની જેમ એવું મેળવવા મથીએ કે જેથી આપણને આપણા અમૃત સ્વરૂપનો અનુભવ થઈ શકે। આપણા સાચા વિકાસ માટે શું જરૂરી છે એ આપણે બરોબર સમ્યક બુદ્ધિથી વિચારી લેવાનું રહે છે। કઈ વસ્તુ પહેલી મેળવવી અને કઈ પછી તેનો ક્રમ પણ ગોઠવવાનો રહે છે। આપણે કોઈ પણ વસ્તુ મેળવવાનું આયોજન કરતાં આપણી શક્તિ મર્યાદાનો, આપણી ગતિવિધિનો, આપણા દેશકાળનો પણ પૂરતો ખ્યાલ કરી લેવાનો રહે છે। કશુંક આડેધડ મેળવાય નહીં। બિનજરૂરી વસ્તુઓ મેળવી તેમનો ખડકલો કર્યા કરવાથી છેવટે તો આપણો જ ભાર ને આપણો જ તનાવ વધતા હોય છે। આપણે એવું કશું ન મેળવીએ જે આપણામાં વિકારનું વિષ ફેલાવે, આપણને બાંધે, આપણને વિક્ષુબ્ધ કરે કે ભ્રષ્ટ કરે। આપણે હંમેશા આપણા સમર્થક કવિ કબીરજીનો દુહો યાદ કરવો જોઈએ। સહજ મિલાસો દૂધ બરાબર, માગ લિયાસો પાણી, ખીંચ લિયાસો રક્ત બરાબર, કહત કબીરા વાણી। આપણે જે મેળવીએ એ આપણા હકનું હોય અને ન્યાય પુરસ્સરનું હોય, કોઈને હેરાન કરીને કે દૂબવીને મેળવેલું ન હોય। અનિતિથી જે મેળવાય તે ભલે તત્કાળ રૂડું લાગે, પણ કાળે કરીને તે આપણને હાનિ પહોંચાડીને જ રહે છે। ઉત્તમ વસ્તુ મેળવવી હોય તો આપણે આપણો અધિકાર કેળવવો જોઈએ, આપણે આપણી સુપાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ। આપણે જે કંઈ મેળવીએ તે અપરિગ્રહ અને અસ્તેય જેવા વ્રતોને જાળવીને જ મેળવીએ। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા સરળ રૂપોના પ્રેર્યા આપણે કશુંય મેળવવા ન દોડીએ। આપણે પ્રામાણિક મહેનતથી જે વસ્તુ મેળવવી હોય તેનું યોગ્ય મૂલ્ય ચૂકવીને જ મેળવીએ। આપણે એવી વસ્તુ મેળવીએ જે આપણને અને સૌને લાભદાયી થાય। આપણને જે કંઈ સારું મળ્યું હોય તે ખૂને બેસીને ખાઈ જવાનું આપણે ન રાખીએ। એકલપેટા થવું, કૃપણ થવું, સ્વાર્થપરાયણ થવું તે આપણા આત્મવિકાસ અને પૂર્ણ વિકાસમાં બાધારૂપ બને છે। આપણને જે કંઈ સારું ને સુંદર લાગે તે આપણે વહેંચીને ભોગવીએ, તેન ત્યક્તેન ભૂંજી થાહા। એટલે જે વસ્તુ મેળવીએ છીએ તે વહેંચીને લેવાથી તેનું આસ્વાદ મૂલ્ય અનેક ગણું વધી જાય છે। આપણું આયુષ્ય મર્યાદિત છે। રાત થોડીને બેસ જાજા જેવો આપણા હાલ હોય છે। મેળવવા જેવું તો અપાર છે, પણ એ બધું આપણે આ નાની સી જિંદગીમાં કંઈ મેળવી શકવાના નથી। તેથી જ જે મેળવવાનું છે તેમાં સમજણ અને વિવેક વાપરીએ તે અત્યંત જરૂરી છે। આપણને જે રૂચે પચે, જે સદે, તે જ મેળવવાનું રાખીએ। એવું મેળવીએ કે જે આપણને આસુરી બળો સામે ટકવાની, એમને પરાસ્ત કરવાની તાકાત આપે। આપણે તો દૈવી સંપત્તિથી આપણી મિરાત વધારીએ અને એમ કરતાં આપણામાં અને સૌનામાં રહેલા પરમતત્વના વરેણ્ય ભર્ગના દર્શન પામીએ।
1: ચિંતન શ્રેણી અમૃતધારા અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાપ્તિ, એ વિષય પર ડોક્ટર ચંદ્રકાંત શેઠનો લઘુ ચિંતનાત્મક વાર્તાલાપ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અને હવે સાંભળીએ ગીત ગાતા ચલ ફિલ્મમાં કલાકાર આરતી મુખર્જી અને જશપાલ સિંઘને, ગીતકાર અને સંગીતકાર છે રવિન્દ્ર જૈન.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમમાં સાંભળીએ યશોદાસ અને હેમલતાના સ્વરમાં દુલ્હન વહી જો પિયા મનભાઈ ફિલ્મનું આ ગીત.

અને હવે સાંભળીએ ઈમાનદાર ફિલ્મમાં સુરેશ વાડકર અને અશરફ ભોંસલેને. રચના છે પ્રકાશ મહેરાની અને સંગીત આપે છે કલ્યાણજી આનંદજીએ.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યમાં

0: તાલુકામાં વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લેસ્ટ્રીટ ખાતે રમાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં સ્વચ્છતાના સંદેશને વ્યાપક બનાવવા માટે આજથી 7 જુલાઈ સુધી નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમ આ અભિયાનના શુભારંભમાં જિલ્લાના અનેક અગ્રણીઓ અને મહાનુભવો હાજર રહીને સ્વચ્છતા અભિયાનને વેગ આપશે, જેમાં સાંસદ ચંદુસિંહ હોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા તથા ધારાસભ્યો તેમજ મેયર અને જિલ્લા પંચાયત પ્રમુખ ખાસ હાજર રહેશે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની ખેડૂતોના વિવિધ મુદ્દાઓ, વરસાદ ખેંચાતા પીવાના પાણીની પરિસ્થિતિ તેમજ વાવણી માટે પિયત પાણીની પરિસ્થિતિને લઈને સમીક્ષા, સાથે જ આગામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને પણ ચર્ચા થઈ શકે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદના ગઈકાલના સમાપન સત્રને સંબોધતા રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે રસાયણો, ઇલેક્ટ્રોનિક્સ, જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં અખૂટ ક્ષમતાને કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. સંરક્ષણ ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન, જે 2014માં લગભગ 46,000 કરોડ રૂપિયા હતું, તે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1.78 લાખ કરોડ રૂપિયાનું થયું છે.
1: ગુજરાત કે પાસ વો પૂરા ઇકોસિસ્ટમ મૌજૂદ હૈ જિસકી એક ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ કી આવશ્યકતા હોતી હૈ ઓર યે ગુજરાત डिफेंस मैन्युफैक्चरिंग का एक मेजर हब बन सकता है, ऐसा मेरा पूरा विश्वास है. बस जरूरत है इस मौजूदा ताकत को एक नई दिशा देने की. गुजरात के पास उद्योग की ताकत तो है ही, युवाओं की ऊर्जा है और साथ ही साथ गुजरात के लोगों में ने देखा है कि उनके अंदर इनोवेशन की क्षमता भी है और यही तीनों मिलकर भारत को डिफेंस मैन्युफैक्चरिंग में नई ऊंचाइयों तक ले जा सकते.
0: સમાપન સત્રમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટ દરમિયાન 3.34 લાખ કરોડના સમજૂતીના કરાર થયા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં 1.97 લાખથી વધુ રોજગારીની તકો ઉભી થશે. વડોદરાની GFSC યુનિવર્સિટીમાં યોજાયેલી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન પંચમહાલ જિલ્લાના 2 ઉદ્યોગ સાહસિકોને રાજ્યકક્ષાના MSME એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલોલને ગોધરાના વિજેતા બંને ઉદ્યોગ સાહસિકોને ટ્રોફી, 2 લાખ રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા. અમદાવાદમાં અષાઢી બીજને 16 જુલાઈના રોજ નીકળનારી 149મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે અમદાવાદમાં પોલીસ વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. શાંતિપૂર્ણ અને સલામત રથયાત્રા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જોઈન્ટ DCP અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જગન્નાથ મંદિરથી રાયપુર ચોકી સુધી પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પરના જર્જરિત મકાનોનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન મુસ્લિમ સમુદાયના નેતાઓએ રથયાત્રા રૂટ પર પોલીસ અધિકારીઓનું સ્વાગત પણ કર્યું હતું અને શાંતિ અને સૌહાર્દ જાળવવાનો સંદેશ આપ્યો હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: આગામી ભગવાન જગન્નાથજી કી રથયાત્રા કે લીએ જો પોલીસ બંદોબસ્ત હૈ ઉસકી તૈયારી કે ભાગ સ્વરૂપ મેં પોલીસ કે દ્વારા મંદિર સે લેકર રાયપુર ચોકી તક એક વિશાલ ફૂટ પેટ્રોલિંગ કા આયોજન કિયા ગયા હૈ ઓર પૂરે રૂટ કો આને વાલે સમય મેં કવર કિયા જાયેગા. हमारे द्वारा जो स्थानीय पुलिस और क्राइम ब्रांच के द्वारा जो रूट है उसके ऊपर जितनी भी जो मकान के रूफ टॉप है, ढाबा है, उन सब की चेकिंग करी जा रही है ड्रोन के द्वारा और पूरे विस्तार को पुलिस के द्वारा चेक किया जा रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABD ને ફોલો કરશો. રાજ્યમાં ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ વરસવાની શક્યતા છે. સુરત, નવસારી, ડાંગ અને તાપી સહિતના વિસ્તારો માટે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી

0: છે। રાજ્યભરમાં ફરી ચોમાસુ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે આજે સવારે 4 વાગ્યા સુધીમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધારે નવસારી તાલુકામાં 4.5 ઇંચ, જ્યારે જલાલપોરમાં આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો છે। સૌથી ઓછો 1.5 ઇંચ વરસાદ અંકલેશ્વર, રાજકોટ, રાણાવાવ, તારાપુર અને પાદરામાં નોંધાયો છે। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌથી વધારે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। સાવરકુંડલા શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં આવેલ નાવલી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પાણીથી તરબોળ જોવા મળ્યા। સાવરકુંડલાના લુવારા, ગોરડકા, વંડા, પીઠવડી, વીજપડી સહિત અનેક ગામોમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। રાજુલા તાલુકાના દેવકા, ખેરાળી, ગોવિંદડી, ખારી સહિત ગામડામાં વરસાદ પડ્યો છે, જ્યારે ખાંભા તાલુકાના નાનુડી, ભાડ, ઇંગોરાળા, ઉમરિયા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે વલભીપુરમાં પણ વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લામાં મોડી રાત્રેથી શરૂ થયેલા ધોધમાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વલસાડ અને ધરમપુર તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જ્યારે પારડી, વાપી, નાના પોંઢા અને ઉમરગામ તાલુકામાં 2.5 ઇંચ તો કપરાડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। ફોરેન પોસ્ટ ઓફિસમાં અમદાવાદ ખાતે 29 જૂનના રોજ આયાતી પાર્સલની નિયમિત તપાસ દરમિયાન પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો। અધિકારીઓએ થાઇલેન્ડથી આવતા એક શંકાસ્પદ પાર્સલને અટકાવ્યું હતું। પાર્સલમાં લાકડાના બ્લોક્સ હોવાનું જાહેર કરવામાં આવ્યું। તપાસ કરતા જાણવા મળ્યું કે પાર્સલ કાર્ટોન બોક્સ હતું, જેમાં શંકાસ્પદ પ્રતિબંધિત ગાંજાથી ભરેલા 2 પોલિથીન પેકેટ હતા। પોલિથીન પેકેટ સાથે શંકાસ્પદ ગાંજાનું કુલ વજન 467.50 ગ્રામ છે। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે 1 કિલો ગાંજાની કિંમત 1 કરોડ ગણવામાં આવે છે। પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને 5મી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે। ભરૂચના બંબાખાના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભરૂચ નગરપાલિકા દ્વારા એક ખાનગી કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સર્કલને કારણે શહેરની શોભામાં વધારો થશે।
1: અંદાજિત રૂપિયા 24 લાખ અને 51 હજારના ખર્ચથી આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે, સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે। આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે।
0: સ્વચ્છ અમદાવાદના સંકલ્પ સાથે AMC દ્વારા વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદૃઢ અને સરકારક બનાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ સામૂહિક સ્વચ્છતા સંકલ્પ પણ લીધો। આ પ્રસંગે મેયર રીતેશ બારોટે શહેરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સૌને સક્રિય સહભાગી બનવા પણ અપીલ કરી હતી। અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે મળનારી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે। મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના સમાપન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાત સંરક્ષણના ઉત્પાદનનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાંથી પોસ્ટના પાર્સલમાં આવેલો ગાંજો ઝડપાયો। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે રમાશે। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: FM બેન્ડ 102.1 મેગાહર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. સાંભળીએ ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ સુરદાસની રચના, સ્વર આપે છે ગાર્ગી વોહરાએ.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ.
2: અને હવે સાંભળીએ કલાકાર પ્રભાન દેવ ભોજક અને સૌરભ ભાવસારને. રચના છે દયારામની.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ કલાકાર છે બાલકૃષ્ણ વૈષ્ણવ અને રચના છે દાસ મુરારની.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદી ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 8 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર મસૂદ પેઝેશિયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ પેઝેશિયાને શ્રી મોદીને પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી.

0: મંત્રી મોદીએ વિવિધ પક્ષો વચ્ચે થયેલી હાલની સર્વસંમતિનું સ્વાગત કર્યું હતું અને વાતચીત તથા રાજદ્વારી માધ્યમો દ્વારા તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવાના ભારતના વલણનો પુનરૂચ્યાર કર્યો હતો. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ, સ્થિરતા અને સલામત પરિવહન માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇરાનના રાષ્ટ્રપતિએ શાંતિ, સ્થિરતા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિગત પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઇરાની દૂતાવાસે જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિએ ભારતમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકના સફળ આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો. ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇરાનની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા ઇરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક વારસા અને પરસ્પર આદર પર આધારિત છે. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. આવતીકાલે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન બંને દેશોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરવાની અને તેને મજબૂત કરવાની તક પૂરી પાડશે. આ સાથે બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: अगले वर्ष दोनों देशों के बीच राजनयिक संबंधों की स्थापना के 75 वर्ष पूरे होने वाले हैं. इस अवसर की ओर बढ़ते हुए दोनों देशों के बीच व्यापार और निवेश, आर्थिक सुरक्षा, रक्षा एवं सुरक्षा, विज्ञान एवं प्रौद्योगिकी, संस्कृति तथा जन से जन संपर्क सहित विभिन्न क्षेत्रों में सहयोग लगातार गहरा हो रहा है. पिछले वित्तीय वर्ष में दोनों देशों के बीच द्विपक्षीय व्यापार 27 अरब डॉलर से अधिक रहा. अप्रैल 2000 से मार्च 2026 के बीच 48 अरब डॉलर से अधिक के निवेश के साथ जापान भारत में निवेश करने वाला 5वां सबसे बड़ा निवेशक है. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન ગ્રામીણ કાયદો વીબીજી રામજી આજથી અમલમાં આવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે વીબીજી રામજી કાયદા હેઠળ દર નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારી આપવાની ખાતરી આપવામાં આવશે, જે ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાના અમલીકરણ માટે 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
2: વીબીજી રામજી અધિનિયમને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. ઇસ નયે કાનૂન કા ઉદ્દેશ્ય ગ્રામીણ પરિવારો કો એક વિત્તીય વર્ષ મેં મિલને વાલે રોજગાર કી કાનૂની ગેરંટી કો 100 દિનો સે બઢાકર 125 દિન કરના હૈ. ઇસ બડી હુઈ રોજગાર ગેરંટી કા મકસદ ગ્રામીણ વિકાસ કી તેજ રફતાર કો બઢાવા દેના હૈ, લોગો કી આય કો અધિક સુરક્ષિત બનાના ઔર ગ્રામીણ પરિવારો કો આર્થિક રૂપ સે સશક્ત કરના હૈ. વીબીજી રામજી એક વ્યાપક કાનૂન હૈ જિસકા ઉદ્દેશ્ય વર્ષ 2047 તક વિકસિત ભારત કે રાષ્ટ્રીય લક્ષ્ય કે અનુરૂપ ગ્રામીણ ક્ષેત્રો મે રોજગાર કે અવસર બઢાના હૈ. અમન યાદવ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કેન્દ્ર સરકારે વીબીજી રામજી એક્ટ હેઠળ સુધારેલા મહેતાણા દરો સૂચિત કર્યા છે. આ દરો આજથી લાગુ પડશે. મંત્રાલયે જણાવ્યું કે પ્રથમ વખત 300 રૂપિયા પ્રતિ દિવસનો વચગાળાનો આધાર મહેતાણું દર લાગુ કરવામાં આવ્યો છે. મનરેગા હેઠળ રાષ્ટ્રીય સરેરાશ વેતન 298 રૂપિયા 80 પૈસા પ્રતિ દિવસથી વધીને વીબીજી રામજી હેઠળ 327 રૂપિયા 45 પૈસા પ્રતિ દિવસ થયું છે. આ સરેરાશ 10% થી વધુ વેતન વધારો દર્શાવે છે. નવા દરો હવે 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સુધારાને ગામડાઓની સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતના લક્ષ્ય તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ભારત અને ગ્રીસ વચ્ચે નાણાકીય સેવાઓ, નાણાકીય ટેકનોલોજી, ડિજિટલ પેમેન્ટ્સ અને ઉભરતી ટેકનોલોજીમાં સહકાર વધારીને આર્થિક સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. ગ્રીકના નાણામંત્રી સાથેની મુલાકાતમાં બંને પક્ષોએ સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગ્રીક સંસ્થાઓ વચ્ચે ગાઢ સહયોગની સંભાવનાઓ પર પણ વિચાર વિમર્શ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_News_ABD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની 198મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નિગમની આરોગ્ય સંભાળ સેવાઓને મજબૂત બનાવવા, તબીબી શિક્ષણનું વિસ્તરણ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા અને સેવામાં સુધારો કરવાના હેતુથી કેટલાક નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. વીમાધારક વ્યક્તિઓ માટે બેરોજગારી ભથ્થું યોજના, અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના આગામી વર્ષના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. વધુમાં નવી ઈએસઆઈ હોસ્પિટલો હવે સીધા કોર્પોરેશન દ્વારા સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓનો પહેલો જથ્થો આવતીકાલે ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થશે. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલ મનોજ સિંહ આવતીકાલે સવારે 4 વાગે પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપશે. 57 દિવસની આ યાત્રા 3 જુલાઈના રોજ પરંપરાગત નુનવાન પહેલગાંવ રૂટ અને બાલતાલ રૂટ દ્વારા શરૂ થશે. સલામત, સરળ અને અનુકૂળ યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય રેલવેએ લગભગ 200 કરોડ રૂપિયાના ખર્ચે દક્ષિણ પૂર્વ રેલવેમાં બાકીના 48 ફાઇબર ઓપ્ટિકલ ફાઇબર કેબલ લગાવવાની મંજૂરી આપી છે, જે રેલવેના ડિજિટલ સંચાર નેટવર્કને મજબૂત બનાવશે. આ પ્રોજેક્ટ દક્ષિણ પૂર્વ રેલવેના 4 મુખ્ય વિભાગોમાં 1600 કિલોમીટરથી વધુ 48 ફાઇબર ઓએફસી કનેક્ટિવિટી પ્રદાન કરશે. ઉત્તરપ્રદેશ સરકારે સેવારત શિક્ષકો માટે અલગ શિક્ષક પાત્રતા પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. યુપી ટેટ 2026 સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ શિક્ષણ સેવા પસંદગી આયોગને સેવા આપતા શિક્ષકો માટે અલગ ટેટ લેવાનો નિર્દેશ આપ્યો હતો. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈ 10571 થઈ છે. 25,000થી વધુ અગ્નિશામકો, બચાવ કરતા પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણી આજથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે. શ્રેણીની પહેલી મેચ આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. બીજી મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટોલમાં અને પાંચમી અંતિમ મેચ 11 જુલાઈએ સાઉથમ્પટનમાં રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહેલા બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રવિવારે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. અને હવે આજના અખબારોનો મુખ્ય સમાચાર રજૂ કરે છે રિધિ ઉંધાડ.
3: આજના મોટાભાગના અખબારોમાં રાજ્યમાં પડેલ વરસાદ, યુરોપમાં આગ ઝરતી ગરમીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, આ રાજ્યમાં આખરે મેઘરાજાની મહેર, સુરતમાં 5 ઇંચ. આત્મનિર્ભર ભારત માટે સુધારા જરૂરી, વડાપ્રધાન મોદીનું સચિવો સાથે મંથન. ફુલચાબ લખે છે, થીજતું યુરોપ દાઝ્યું, સડકો અને સિગ્નલ લાઇટો ઓગળ્યા, ભારત પાસે ફક્ત 5 દિવસ માટે એટલો અનામત ઓઇલ ભંડાર. ગુજરાત સમાચારના પ્રથમ પાનાના સમાચાર જોઈએ તો વિશ્વમાં ડોલર ડામાડોળ, નવા વિકલ્પની શોધ, યુરોપ બાદ હવે અમેરિકા ભઠ્ઠી બનશે, અનેક કોલેજો બંધ, તંત્ર એલર્ટ કરાયું. સંદેશની હેડલાઇન છે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનું પાકનું કાવતરું.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી પશ્ચિમ એશિયામાં શાંતિ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું. જાપાનના પ્રધાનમંત્રી સના તાકાઇચી આજે ભારતની 3 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન જીબીજી રામજી કાયદો આજથી અમલમાં આવશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થશે. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા.
5: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું.

0: નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં આગળ વધીએ તે પહેલા આવો સાંભળીએ એક સંદેશ. આજનો સંદેશ છે અમારા ખેડૂત ભાઈઓ બહેનો માટે. સંદેશ કહો કે એક ખુશખબર કહો. મિત્રો, આજે આપના સુધી વાત વહેંચી રહ્યા છે મેઘદૂત એપની. મેઘદૂત એપ એટલે ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલ એક મોબાઈલ એપ્લિકેશન જે ખેડૂતોને સ્થાનિક હવામાનની આગાહીની સાથે સાથે પાક વિશિષ્ટ કૃષિ સલાહ પણ પૂરી પાડે છે. આઈએમડી, આઈસીએઆર અને આઈએમટીએમ દ્વારા સંયુક્ત રીતે લોન્ચ કરાયેલ આ મેઘદૂત એપ્લિકેશનનો ઉદ્દેશ્ય ખેડૂતોને વાવણી, સિંચાઈ અને જંતુનાશક દવાઓના ઉપયોગ અંગે સમયસર માહિતી આપવાનો છે અને આ સાથે સાથે હવામાન વિશેની જાણકારી પણ આપને સમય રહેતા મળી રહેશે અને સંવેદનશીલ નિર્ણયો લેવામાં આ એપ્લિકેશન આપને મદદ કરશે. હવામાનની વાત કરીએ તો વરસાદ, તાપમાન, ભેજનું પ્રમાણ, પવનની ગતિ આ બધી જ જાણકારી રીઅલ ટાઇમ ડેટા માટે 5 દિવસની પૂર્વ આગાહી તરીકે પણ આપને મળી શકે છે. તમારા ચોક્કસ જિલ્લા અને બ્લોકને આધારે દર મંગળવાર અને દર શુક્રવારે કસ્ટમાઇઝડ પાક અને પશુધન સલાહ પણ આપના સુધી પહોંચાડવામાં આવે છે. આ જ એપ્લિકેશન એટલે કે મેઘદૂત એપ્લિકેશનના માધ્યમથી સલાહ અને દરેક ડેટા 27 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવે છે જે સમગ્ર દેશમાં વ્યાપકપણે આ એપ્લિકેશનને સુલભ બનાવે છે. ચેતવણીઓ, હવામાનની જાણકારી અને ખેતીનું માર્ગદર્શન આ બધું જ આપ સીધું સોશિયલ મીડિયા પર એટલે કે વોટ્સએપ, ફેસબુક અને યુટ્યુબ પર પણ સરળતાથી વહેંચી શકો છો. બસ તો હવે રાખવાની જુઓ છો મેઘદૂત એપ્લિકેશન. આજે ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર દ્વારા. એન્ડ્રોઇડ માટે આ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરી શકો છો અને આઈઓએસ માટેની એપ્લિકેશન એપલ એપ દ્વારા આપ ડાઉનલોડ કરી શકો છો. યાદ રાખો, ખેડૂતો માટે એક સહાય એટલે મેઘદૂત એપ્લિકેશન.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે। સવારના 8 થવાની તૈયારીમાં છે। થોડી ક્ષણમાં એટલે કે બરાબર 8 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત રીલે કરીશું। 8:15 આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ। તો પ્રતીક્ષા કરીએ સમાચારની, ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે। આ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ।

ભક્ત કરશો સુગમ સંગીત હમણાં આપણે સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: આ ફિલ્મ હતી એ બી સી ડી એનીબડી કેન ડાન્સ. ગીતને સ્વર આપ્યો હતો કલાકાર રમણ મહાદેવન, જીગર અને દિવ્યાએ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હમણાં આપ સાંભળી રહ્યા હતા આવારા પાગલ દીવાના ફિલ્મમાં સોનુ નિગમ, અલકા યાજ્ઞિક, શાન, ઉદિત નારાયણ અને સારિકા કપૂરને. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરો.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા બદ્રીનાથ કી દુલ્હનિયા ફિલ્મનું આ ગીત. કલાકાર હતા અમાલ મલિક અને શ્રેયા ઘોષાલ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.
1: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
4: ચંચલ.

ફિલ્મ હતી સત્યમ શિવમ સુંદરમ. સ્વર આપ્યો હતો કલાકાર મુકેશ અને સાથીઓએ. આ ગીત સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી, અને આ કાર્યક્રમમાં સાંભળીએ ભક્તિ રચનાઓ. પ્રથમ સાંભળીએ કલાકાર ભીમસેન જોશી અને લતા મંગેશકરને

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કલાકાર શ્રુતિ સંડોલીકરને હમણાં આપ સાંભળી રહ્યા હતા. શ્રવણ માધુરી કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો ભક્તિ રચનાઓ, અને આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: सुनिए ये सिजल की आवाज. जोडियाक लेकर आया है ग्रैंड सिजलर फेस्टिवल.
2: ग्रिल चिकन,
1: पैन फ्राइड फिश,
2: मुर्ग टिक्का,
1: चीज स्टेक सिजलर,
2: और वेज में
1: पेटी,
2: चिली मशरूम,
1: मलाई सोया चाप समेत ढेरों लजीज सिजलर्स.
2: परिवार और दोस्तों के साथ हर बाइट का सिजलिंग मजा लीजिए.
1: 19 से 31 जुलाई तक सिर्फ जोडियाक फॉर्चून पार्क गैलेक्सी वापी में. जोडियाक, टेस्ट जो याद रह जाए.
3: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
4: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
3: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
5: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

0: આ કલાકાર હતા હરિઓમ શરણ. શ્રવણ માધુરી કાર્યક્રમ હમણાં આપ સાંભળી રહ્યા હતા.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: અસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: गुनेगार व्यक्ति सामे कड़क कार्यवाही अने धरपकड़ थई शके छे अने आपणने कोईने पण दरियामां कोई शंकास्पद बोट विदेशी के अजाणी व्यक्ति के बेनामी ड्रग्स नजरे चढ़े तो चीमननी जेम तरत ज गुजरात मरीन पोलिस ने 1093 पर जाण करवी आपनी सजागता अने तकेदारी आपे दरियाई सुरक्षानी खातरी गुजरात मरीन पोलिस द्वारा जनहितमां प्रसारित
1: ITI एडमिशन 2026-27
2: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू
3: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in
2: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
3: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी
4: સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયર માં આપ સાંભળી રહ્યા છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ ને. મિત્રો, આજે 1 જુલાઈ, આજથી શરૂ થાય છે વન મહોત્સવ. આ એક વૃક્ષારોપણનો વાર્ષિક ઉત્સવ છે. તેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
5: વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌ પ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ 1947માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃત્તચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
4: તો શ્રોતા મિત્રો, આપણે આપણાથી શક્ય પગલાં લઈએ, વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. બસ આ વિચાર સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં પહેલો પત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈ નો, GIDC મુકામ વઢવાણી, જિલ્લા સુરેન્દ્રનગર થી. આકાશવાણીના તમામ
6: કર્મચારી, અજાણ્યા એપ થી બચો.
7: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
4: બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ ને. મિત્રો, આજે 1 જુલાઈ, આજથી શરૂ થાય છે વન મહોત્સવ. આ એક વૃક્ષારોપણનો વાર્ષિક ઉત્સવ છે. તેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે.
5: વૃક્ષારોપણની જરૂરિયાત અને રાષ્ટ્રીય સ્તરે વૃક્ષારોપણના પ્રયાસોની આવશ્યકતા અંગે સૌ પ્રથમ રાષ્ટ્રીય જાગૃતિ 1947માં દિલ્હીમાં વૃક્ષારોપણના સફળ અભિયાન સાથે આવી હતી. વર્તમાનમાં સમગ્ર દેશમાં આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવે છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણ, જાગૃતિ યાત્રા, વૃત્તચિત્રોનું પ્રદર્શન વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
4: તો શ્રોતા મિત્રો, આપણે આપણાથી શક્ય પગલાં લઈએ, વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ. બસ આ વિચાર સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ અને વાંચીએ આપના પત્રો અને આપના ઈમેલ્સ. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં પહેલો પત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈ નો, GIDC મુકામ વઢવાણી, જિલ્લા સુરેન્દ્રનગર થી. આકાશવાણીના તમામ કર્મચારીશ્રીઓને વંદન સાથે તેઓ લખે છે કે આકાશવાણી એટલે નાના મોટા સૌને જીવન ઉપયોગી દરેક પ્રકારની માહિતી અને જ્ઞાન આપવાનું જ્ઞાન મંદિર. સાથે સાથે એમણે એક સૂચન પણ કર્યું છે કે ચેતનભાઈ જાની નિવૃત્ત થઈ ગયા છે, પણ એમને ક્યારેક આકાશવાણીમાં મહેમાન તરીકે પણ બોલાવીને અમને એમનો સંવાદ, એમનો અવાજ સંભળાવશો. મૌલિનભાઈ મુનશી માટે પણ આ જ સૂચન છે. જી જેઠાભાઈ, ચોક્કસથી. આપ ચેતનભાઈને, મૌલિનભાઈને યાદ કરો છો અને આકાશવાણીના માધ્યમ થકી અહીંના ઉદ્ઘોષકો, અહીંના કર્મચારીઓ આપના સ્મરણપટમાં જીવંત રહે છે તે અમારા માટે ખૂબ આનંદની વાત છે. આ જ તો આપણો અતૂટ સંબંધ દર્શાવે છે ને. તો આગળ આપે જણાવ્યું છે કે 3 જૂનના રોજ કાર્યક્રમમાં પર્યાવરણ વિશે આપે જે પણ વાતો કરી તે ખૂબ ગમી. જેઠાભાઈ, આપનો પત્ર અમને ખૂબ જ ગમ્યો અને અવારનવાર આપના પત્રો મળતા રહે તેવી અમારી ઈચ્છા.
5: અને હવે આ પત્ર છે વીંછિયા રાજકોટ થી સૈયર સાથી એવા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો, સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વત્સલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. જણાવે છે કે અમારા પત્રોના પ્રત્યુત્તર રેગ્યુલર રીતે આપ વાંચી સંભળાવો છો તે સાંભળીને અમોને ખૂબ આનંદ થાય છે. આગળ તેઓ જણાવે છે કે

0: મારા ઘરની પાસે ભરતભાઈ માથુકિયા રહે છે. તેમણે સૈયદની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને સાથે વીંછિયા આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું છે. અરે વાહ ભરતભાઈ, આપના આ ભાવપૂર્વકના આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. આગળ શાંતિભાઈએ કેટલીક માર્મિક વાતો લખી મોકલી છે. કેન્સરની ગાંઠ એક ભાવ બગાડે, જ્યારે વેર ભાવની ગાંઠ ભવો ભવ બગાડે. સંસાર સ્મશાનથી પણ વધારે ભયંકર છે. સ્મશાનમાં મરી ગયેલાને બાળે છે, જ્યારે સંસાર તો જીવતાને પણ સળગાવે છે. મારા માર્યા પછી પાછળવાળાનું શું? આ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી સુધી પૈસા પાછળ દોડી રહેલ માણસને ગુરુ કરે છે. પણ દોસ્ત, મર્યા પછી પાછળવાળાનું શું થશે એની ચિંતા કરવાના બદલે મર્યા પછી આગળ તારું શું થશે એની ચિંતા કર, તો જો તારું જીવન અને મરણ બંને સુધરી જશે. વાહ શાંતિલાલજી, તમે તો સાંભળનાર બધાને ખરેખર વિચારતા કરી મૂક્યા. જોવા જઈએ ને તો એકબીજાની દેખાદેખી, ફેશન, એકબીજાથી ચડિયાતા દેખાવાની હોડ, આ બધાની પાછળ જ જિંદગીના કિંમતી વર્ષો પસાર થઈ જાય છે અને એમાં પોતાનો આત્મા કે પોતાનો મહેલો તો ક્યાંય ભૂલાઈ જાય છે.
1: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે મૂળ ઉત્તર ગુજરાત પાટણના અને હાલ પોરબંદરમાં સ્થિત એવા આપણા શ્રોતા મિત્ર મહેશભાઈ પ્રજાપતિનો. અરે વાહ મહેશભાઈ, કાર્યક્રમ સહિયરમાં તો આપનો પહેલો ઈમેલ છે. તો શ્રોતા મિત્રો, મહેશભાઈ નું સ્વાગત થઈ જાય.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: શ્રોતા મિત્રો, મહેશભાઈ પ્રજાપતિની સાથે છે એમના મિત્ર મેહુલભાઈ ગોહિલ, સાથે સાથે સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્રો એવા જૂનાગઢના કિરીટભાઈ સોલંકી, ડેર પાટણના ધીરજભાઈ રબારી, ભુજના કલ્પાબેન ઉપાધ્યાય, અંજારના અલ્પાબેન નિર્મળ અને રણુજાના કરસનદાસ બાપુને એમણે યાદ કર્યા છે. ઇમેલમાં લખે છે કે સહિયર અમારો સૌથી પ્રિય કાર્યક્રમ છે, પણ આજે પ્રથમ વખત ઇમેલ કરી રહ્યો છું. જી મહેશભાઈ, કોઈ જ વાંધો નથી, જ્યારથી પણ શરૂઆત કરીએ તે સારી જ ગણાય. હવે નિયમિત રૂપે ઈમેલ કરતા રહેજો. હા, આગળ જણાવે છે કે આ ઈમેલ કરવા માટે હું આભારી છું જૂનાગઢના કિરીટભાઈ સોલંકીનો, કારણ કે હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, લખી શકતો નથી, પણ કિરીટભાઈએ આ ઈમેલ લખીને મોકલ્યો છે. મેં કિરીટભાઈને રિક્વેસ્ટ કરી હતી ઈમેલ કરવા માટે અને એમણે ખૂબ ખુશીથી આ રિક્વેસ્ટ સ્વીકારી, માટે એમનો ખૂબ ખૂબ આભાર. ઓહો હો હો હો, કિરીટભાઈ, તમારો તો કાર્યક્રમ સહિયર વતી પણ ખરે અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો. તો મહેશભાઈ આગળ જણાવે છે કે 19 જૂન શુક્રવારના રોજ નમ્રતાબેન મોદીએ લીધેલી પીનલબેન પટેલની મુલાકાતમાં યોગ વિશે ખૂબ જ સરસ જાણકારી મળી. આ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી બંને બહેનોની સુંદર રજૂઆત સાંભળીને આનંદ આનંદ થઈ જાય છે, અને એમાં પણ ઈમેલ અને પત્રોના જવાબ આપવાની શૈલી તો મન ભાવન છે. વાહ મહેશભાઈ, આપને કાર્યક્રમ સહિયર સાંભળવાની મજા આવે છે ને, એટલે અમારો તો આજનો દિવસ બની ગયો આ વાત સાંભળીને. આટલા સરસ મજાના ઈમેલ બદલ ખૂબ ખૂબ આભાર. તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે અંજારથી આપણા કવિત્રી શ્રોતા સહિયર સખી અલ્પા નિર્મળ, ભુજથી અત્યંત સંવેદનશીલ સખી કલ્પા ઉપાધ્યાય અને જેતપુરથી એમના ફઈબા દક્ષાબેન પડ્યાનો. ઈમેલમાં જણાવે છે કે ગરમીનો અંત હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે અને ભીની માટીની મહેકમાં ઉઘડી જવાની મોસમ આવી રહી છે. આ આતુરતાનો અંત બસ હવે જલ્દી આવે. જી, આ વાત તો બિલકુલ સાચી છે અને આ વિશે અમે એક કાર્યક્રમ પણ કર્યો હતો કે હવે અત્યારથી જ આપણે ખૂબ જ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગળ આપ જણાવો છો કે આપણને સૌને કોયલના મીઠા ટહુકા સાંભળવા ખૂબ ગમે છે, પણ હકીકતમાં તો એની વેદના હોય છે. આ વેદના દર્શાવતું અલ્પાબેન નિર્મળનું એક કાવ્ય, એક કવિતા અહીંયા છે, આપણે સાંભળીશું. કુંજ ગલીમાં સંભળાય રે કોયલના મીઠા રે ટહુકા, કુંજ ગલીમાં સંભળાય રે કોયલના મીઠા રે ટહુકા.
0: અરે કોઈએ જાણી ક્યાં છે એની પાછળની તે વેદના?
1: લાગે કે એ તો વરસાદને કરે છે સાદ, પણ વાસ્તવમાં કરતી હોય છે વરસાદને ફરિયાદ રે.
0: તું આવવામાં ન કરજે જરા પણ મોડું, થાય છે જે પીડા તે હવે કેમ સંતાડું.
1: ઓ મેઘા ઓ રે મેહુલ્યા, સાંભળજે આ આજીજી તું મારી, મીઠા ટહુકાની પાછળ છુપી છે એક લાચારી. ફાલ્પાવેન, ખરેખર ખૂબ સુંદર કવિતા. કોયલની વેદના સમજીને આ પર્સપેક્ટિવથી આવું લખવાનો આપનો વિચાર જ ખૂબ સરસ કહેવાય. આગળ આપે જણાવ્યું છે કે જો કાર્યક્રમની સમીક્ષામાં જણાવું તો આદરણીય વડીલ શ્રી ધીરજભાઈ રબારી અને માનનીય

0: શ્રોતા મિત્રો પ્રોત્સાહન પૂરું પાડે છે તે બદલ આ મિત્રોનો આ કાર્યક્રમ થકી ખૂબ ખૂબ આભાર. વાહ અલ્પાબેન, યસ, આપનો આભાર બધા જ મિત્રો સુધી, બધા શ્રોતા મિત્રો સુધી પહોંચી ગયો છે. અને શ્રોતા મિત્રો અંદર અંદર એકબીજાને આટલું પ્રોત્સાહન આપે છે, એકબીજા સુધી પોતાના અભિપ્રાયો પણ પહોંચાડે છે, તે ખૂબ આનંદની વાત છે. સાચે સહિયર પરિવાર એક મજબૂત પરિવાર છે.
1: તો હવે આ સંદેશ છે અમદાવાદથી નીલાબેન પટેલનો. જણાવે છે કે 29 તારીખ સોમવારનું નાટક કેક્ટસ. વાહ, સાંભળીને થયું કે દરેક સખીના જીવનમાં કેક્ટસ નહીં માત્ર ગુલાબ જ ઉગવા જોઈએ. વાહ નીલાબેન, એકદમ સાચી વાત છે. તમારું જીવન સાથી એવો હોવો જોઈએ જે તમને સ્વતંત્રપણે તમે જે પણ કરવા માંગો છો એમાં તમને સહકાર આપે, તમે જેટલી ઉડાન ભરવા માંગો છો એમાં તમને સપોર્ટ કરે.
0: તો હવે આ ઈમેલ છે વલસાડ થી આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો. લખે છે કે ટીવી અને મોબાઈલ ભલે આવ્યા પણ રેડિયો કેટલો જરૂરી છે તે ઘણાને હજુ પણ ભાન નથી. એ લોકો અભાગી છે જે લોકો રેડિયો રાખતા નથી. રેડિયો પર સંગીત, સમાચાર, કોમેડી વગેરે બધું જ સાંભળવા મળે છે. મારે ત્યાં તો 100 વર્ષથી રોજ રેડિયો વાગે. નસીબદાર લોકો રેડિયો પર સહિયર જેવો સુંદર માહિતીસભર કાર્યક્રમ સાંભળી શકે અને એનો આનંદ અનુભવી શકે. એ દુઃખની વાત છે કે કેટલીક જગ્યાએ રેડિયો રિપેરિંગની દુકાનો પણ બંધ થઈ ગઈ છે. ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશવાણી, જિંદાબાદ. જી હોસંગભાઈ, આપની વાત 100% સાચી છે. હવે રેડિયો રિપેરિંગની દુકાનો અને સાથે સાથે ઘડિયાળ રિપેરિંગની દુકાનો પણ ઘણી જગ્યાએ બંધ થતી જોવા મળી રહી છે અને શોધવા જાવ તો પણ આવી દુકાનો નથી મળતી હોતી. લગભગ બધી જ વસ્તુઓનું સ્થાન હવે મોબાઈલે લઈ લીધું છે.
1: અને મિત્રો, હવે આ ઈમેલ આવ્યો છે ફ્લોરિડા યુએસએ થી. ઈમેલ મોકલનાર છે હરીશભાઈ શુક્લા અને એમની સાથે છે ગીતાબેન, હર્ષ, અતિથિ અને ઓમ. તેઓ લખે છે, આઈ લિસન ટુ સૈયર પ્રોગ્રામ રેગ્યુલરલી એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ માધુભાઈ એન્ડ ધીરજભાઈ ફોર સેન્ડિંગ મી પ્રોગ્રામ્સ. સૈયર ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોગ્રામ ઇન ઓલ એસ્પેક્ટ. ઇટ ગીવ્સ નોલેજ એન્ડ પ્લેઝર ટુ ઓલ લિસનર્સ. વી વિલ બી રેગ્યુલરલી રાઇટિંગ ઇમેલ્સ નાવ ઓનવર્ડ્સ. અરે વાહ હરીશભાઈ, ખૂબ જ ખુશી છે અમને કે માધુભાઈ અને ધીરજભાઈ આ કાર્યક્રમ સાંભળવામાં આપને મદદ કરે છે. ઇન્ડિયા અને અમેરિકાનો ટાઈમ ઝોન અલગ છે અને છતાં પણ આપ આટલો બધો રસ લઈને આ કાર્યક્રમ સાંભળો છો અને સાંભળીને અમને પ્રતિભાવ પણ મોકલો છો. ચોક્કસથી સહિયર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને આપ આ જ રીતે નિયમિત સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો.
0: તો હરીશભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે આપણા ગઝલ પ્રેમી નિયમિત શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈ નો. ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલી થી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી આખી ટીમ છે. ક્ષેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, નવા પધારેલા મહેમાન ભત્રીજી, રીવાબેન. અમિતભાઈ લખે છે કે 8મી જૂનનો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો ન હતો પરંતુ તે દિવસે નિવૃત્ત આકાશવાણી અધિકારી તુષાર શુક્લાનો દેવાંગભાઈ સાથેનો વાર્તાલાપ આવ્યો હતો. તે સાંભળવાની મજા આવી ગઈ. આ વાર્તાલાપ સરસ હતો. જૂના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ કરવાનું સૂચન એમણે આપ્યું તે ગમ્યું. જી અમિતભાઈ, આપને આ કાર્યક્રમ ગમ્યો અને તેની આપે જાણ કરી તે બદલ આપનો આભાર. આગળ આપ જણાવો છો કે 10મી જૂનના રોજ ઈમેલ્સ અને પત્ર આધારિત કાર્યક્રમ ખૂબ સરસ હતો. અમારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 12મી જૂનના રોજ શરીર તથા યોગ વિશે માહિતી સરસ હતી. પર્યાવરણની જાળવણી વિશે સારી જાણકારી આપી મીના શાહનો વાર્તાલાપ સરસ હતો. અમિતભાઈ, આપ નિયમિત રૂપે અમને ઈમેલ લખીને આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડો છો તે બદલ અમે ખરેખર આપના આભારી છીએ.
1: તો અમિતભાઈનો બીજો પણ એક ઈમેલ આપણને મળ્યો છે લિપિ, જેમાં તેઓ લખે છે કે લખવાનો સમય નથી માટે માત્ર ઈમેલ કરું છું કે 3 દિવસના કાર્યક્રમ સરસ હતા. સોમવારે કાર્યક્રમ સરસ હતો તથા ગુજરાતી ગીત સરસ હતું. બુધવારે ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો તથા મારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. અને શુક્રવારે કાર્યક્રમમાં શરૂઆતમાં યોગ વિશેની જે માહિતી આપી તે સરસ હતી. વાહ અમિતભાઈ, આપને માહિતી ગમી, કાર્યક્રમો ગમ્યા એ જાણીને ખૂબ જ ખુશી થઈ. સમય ન હોવા છતાં પણ સહિયર કાર્યક્રમને યાદ કરીને આપણે ટૂંકો પણ ઈમેલ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમિતભાઈના ઈમેલ બાદ હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢ સ્થળથી વાંઝા દરજી કિરીટ સોલંકી અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. લખે છે કે તારીખ 10મી જૂનના કાર્યક્રમમાં બંને બહેનોની પત્રો તથા ઇમેલ્સના જવાબ આપવાની શૈલી માટે 100 માંથી 100. આગળ તેઓ લખે છે, હાલ

0: માં વાતાવરણમાં થોડો પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ રહે છે, જેને કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાય છે. પણ રાત્રે ગોલા ખાવા તેમજ આઈસ્ક્રીમ તેમજ બાસુંદી વગેરે તરફ મન આકર્ષાય છે. કિરીટભાઈ, તમે રહ્યા સ્વાદના રસિયા, એટલે સરસ સરસ વાનગી તરફ તમારું ધ્યાન તો આકર્ષાય જ. જો કે હું તો સલાહ એવી આપીશ કે રાત્રે બાસુંદી ખાવાનું આપ ટાળો તો એ વધારે સારું છે. હા, અમને ઈમેલ આપ રાત્રે કરી શકો છો.
1: હવે કિરીટભાઈના ઈમેલ બાદ આ ઈમેલ છે આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા મિત્ર, નિયમિત ઈમેલ બડી રૂપેશ કુમાર એ ચુડાસમાનો મોચી બજાર પડધરીથી. એમની સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો, પત્ર મિત્રોને એમણે યાદ આપી છે. ઈમેલમાં જણાવે છે કે 25મી મેના રોજ સુરત વિશે જે વાતો કરી, સુરત શહેર વિશે વાતો કરી, તે ખૂબ સરસ હતી. સારી માહિતી મળી. મહેશભાઈ શાહની મુલાકાત ગમી. તેઓએ પોતાની આકાશવાણી અમદાવાદની જૂની યાદો તાજી કરી સાંભળવાની મજા આવી. તો તારીખ 29મી મેના રોજ વિશેષ કાર્યક્રમ અંતર્ગત નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. 1લી જૂનના રોજ કાર્યક્રમની શરૂઆત વરસાદી વાતોથી થઈ અને વરસાદની પ્રતીક્ષા વિશે વાત કરી તે ખૂબ ગમી. રવિન્દ્રભાઈ પરમારની મુલાકાત દ્વારા ખૂબ સરસ માહિતી મળી અને પસંદગીનું ગીત ખૂબ ગમ્યું. તો 3જી જૂનના રોજ મિત્રોના સંદેશાઓના ખૂબ સરસ રીતે ઉત્તર અપાયા અને મૌલિનભાઈની મુલાકાત માહિતીસભર રહી. તો 10મી જૂનના રોજ મિત્રોના પત્રો અને ઈમેલના ઉત્તરો સરસ લાગ્યા. બંને બહેનોએ ખૂબ પ્રેમપૂર્વક જવાબ આપ્યા અને અમારા ઈમેલનો ઉત્તર તેમજ પસંદ નું ગીત પણ સંભળાવ્યું તે ગમ્યું. ખાસ કરીને અમિતભાઈએ પોતાના ઈમેલમાં મને તથા બીજા ઘણા બધા પત્ર મિત્રોને યાદ કર્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. રૂપેશ કુમારજી, આપનો સંદેશો અમિતભાઈ સુધી પહોંચી ગયો હશે, તેઓ પણ અત્યારે કાર્યક્રમ સાંભળતા જ હશે તેવી આશા રાખીએ છીએ. ઈમેલમાં આપે એક સરસ મજાનો સુવિચાર પણ લખીને મોકલ્યો છે. મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત મળે તે માટે પ્રાર્થના કરો. જી રૂપેશ કુમારજી, બિલકુલ સાચી વાત છે. મુશ્કેલીઓને પહોંચી વળવા માટે આપણે સક્ષમ બનીએ તે પ્રાર્થના જ સાચી પ્રાર્થના. બાકી મુશ્કેલી વગરનું જીવન તો ઈશ્વર કોઈને પણ નથી આપતો.
0: તો હવે આ ઈમેલ, આને ઈમેલ તો નહીં કહી શકાય, મને લાગે છે કે આને મિની ઈમેલ કહી શકાય. તો આ મિની ઈમેલ છે ડેર પાટણ થી ધીરજભાઈ વી રબારીનો, અને તેમણે માત્ર તેમની ફરમાઈશ લખી છે કે તેમને પ્રભાબેન રબારીના સ્વરમાં લોકગીત સાંભળવું છે. અને ધીરજભાઈનો આ એક બીજો પણ ઈમેલ મળ્યો છે જેમાં તેઓ લખે છે કે સહિયર એટલે પ્રેરણાત્મક સટીક માર્ગદર્શન આપતો બહેનોનો લોકપ્રિય કાર્યક્રમ. સહિયર કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડનાર આદરણીય સેવાનિવૃત્ત શ્રી ત્રિલોકભાઈ સાહેબ તેમજ વર્તમાન કાર્યક્રમ અધ્યક્ષ આદરણીય શ્રી હિતેશભાઈ માવાણી સાહેબ તેમજ મીઠી વાણી અને પ્રેરક વાતચીત કરનાર બંને બેલડી બહેનોનું મહત્વનું યોગદાન રહેલું છે. આ સહિયર કાર્યક્રમની સુવાસ પ્રસારણ થકી છેક અમેરિકા સુધી ફેલાય છે. ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે જેમણે કેટલાક વડીલ શ્રોતાઓને યાદ કર્યા છે, આદરણીય બુદ્ધિધનભાઈ, રમેશભાઈ, પોપટભાઈ, રમણીકભાઈ, પ્રદીપભાઈ મહેતા, જેઠાભાઈ, પ્રવીણભાઈ, જીકે પરમાર, કિરીટભાઈ, અમેરિકાથી શુક્લ સાહેબ, સેવાનિવૃત્ત કલેક્ટર શ્રી નલીન ઉપાધ્યાય સાહેબ, નંદુબેન બકાભાઈ પટેલ, મહેશભાઈ પંચાલ તથા આદરણીય કરસનદાસ બાપુ. ક્યાંય કોઈના નામ રહી ગયા હોય એવા વડીલ તથા મારાથી નાના શ્રોતાઓને સહિયરના માધ્યમથી હૃદયના ભાવથી નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપણા એક કાયમી શ્રોતા મિત્ર અને અનેક શ્રોતા મિત્રો જેમને એમના પત્રો અને ઈમેલમાં યાદ પણ કરતા હતા, તેવા નવા રણુજાના વંદનીય સંત શ્રી કરસનદાસ બાપુ થોડા જ દિવસ પહેલા સ્વર્ગ સિધાવ્યા છે.
0: 85 વર્ષની ઉંમરે તેઓ શ્રી રામચરણ પામેલ છે. આપણા સૌ વતી એમને ભાવભીની શ્રદ્ધાંજલિ પહોંચાડીએ. એમના ભક્તજનોને તથા સંત સમુદાયને ઈશ્વર આ ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ.

ધીરજભાઈ પોતે પર્યાવરણ પ્રેમી વ્યક્તિ છે અને પર્યાવરણ માટે ખૂબ જ ચિંતા કરે છે અને એટલે તેઓ કહે છે કે હવે તો કપડાની થેલી લઈને જાઓ, શાકભાજી તેમજ ઘરની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે નદી તળાવ નહેરમાં જે તે વસ્તુઓ નાખશો નહીં, વરસાદી પાણીને યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરીએ, જ્યાં જ્યાં વૃક્ષોની ડાળખીઓ વીજ લાઈનને અડતી હોય એ

0: માટે વીજ કંપનીને જાણ કરીએ. જી ધીરજભાઈ, વર્ષા ઋતુ બસ હવે નજીકમાં જ છે અને આ યોગ્ય સમયે આપે ખૂબ જ યોગ્ય માહિતી બધાને આપી છે અને યોગ્ય ટકોર કરી છે.
1: તો હવે આ સંદેશો છે જામનગરથી ધર્મેન્દ્રસિંહજીનો. નિયમિત રૂપે આપણા સુધી સહ્યર કાર્યક્રમના અભિપ્રાય પહોંચાડનાર આપણા આ શ્રોતા મિત્ર કહે છે કે 12 જૂન શુક્રવારે ગીત ખૂબ જ ગમ્યું. ભૂપિન્દરસિંહના સ્વરમાં એકલા જ આવ્યા મનવા આ ગીત સાંભળવાની મજા આવી ગઈ. ઘણા સમયથી આ ગીત સાંભળવાની મારી પણ ઈચ્છા હતી જે આજે પૂરી થઈ. તો ડોક્ટર મીના શાહની મુલાકાત આપ બંને બહેનોએ ખૂબ સરસ રીતે લીધી. તો તારીખ 15 જૂનના માવાણી સાહેબે રેખાબેન વ્યાસની જે મુલાકાત લીધી તે ખૂબ સરસ હતી. રેખાબેન શિક્ષિકા છે અને આધુનિક શિક્ષણ તથા પહેલાના શિક્ષણ વિશે એમણે જે વાતો કરી તે સરસ હતી. બંને બહેનોએ શરૂઆતમાં શિક્ષણ વિશે જે વાતો કરી તે સાંભળવાની પણ મજા આવી. કે શુક્રવાર 26 જૂનના રોજ દાંતના રોગોની આધુનિક સારવાર વિશે ડોક્ટર ભાવિકા શાહે બહુ સરસ જાણકારી આપી. દાંતની સંભાળ કેવી રીતે લેવી એ પણ સમજાવ્યું. નશો વ્યસન એ ખરાબ છે, નુકસાન કરતા છે અને વ્યસન છોડવું જોઈએ એ વિશે બંને બહેનોએ શરૂઆતમાં જે વાતો કરી તે ખૂબ અસરકારક હતી. તો વળી 29 જૂન સોમવારના રોજ નાટક કેક્ટસ ખૂબ ગમ્યું, મોજ કરાવી દીધી. એમનું કહેવું છે કે એ સૂચન કરવાના જ હતા કે દર મહિને એક દિવસ માત્ર નાટક સંભળાવો અને એમના સૂચન પહેલા જ છેલ્લા 2 મહિનાથી કાર્યક્રમમાં માત્ર નાટક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્રસિંહજી, આજ તો વાત છે ને, હવે આટલા વખતથી આપના સંપર્કમાં છીએ આપના અભિપ્રાય થકી, તો હવે આટલું તો આપને ઓળખીએ ને, બાકી આપણો સંબંધ શું કામનો. આપને અમારા કાર્યક્રમ સાંભળવા ગમે છે તે જાણીને ખૂબ આનંદ થયો. ધર્મેન્દ્રસિંહજી, આપ હર હંમેશા અન્યની ખુશીમાં પોતાનો આનંદ શોધી જ લો છો, આપની આ વાત ખૂબ ગમે છે અમને. અગાઉ પણ આપે જણાવ્યું છે કે પત્ર મિત્રોની પસંદગીનું ગીત એ મારી પણ પસંદગીનું ગીત હતું. આ જ રીતે આપ કાર્યક્રમનો આનંદ લો છો તે ખરેખર આનંદની વાત છે. આપના અભિપ્રાય અમારા સુધી નિયમિત રૂપે પહોંચાડતા રહેજો. અને શ્રોતા મિત્રો, આકાશવાણીની સાચી ઓળખ તો આપ જેવા શ્રોતાઓથી જ બને છે. જ્યારે આપ શ્રોતા મિત્રોમાંથી જ કોઈ એક સહ્યર વિશે, આકાશવાણી વિશે અને એની સાથેના આપના સંબંધો વિશેની વાત કરે ને, ત્યારે અમને પણ એવું લાગે કે આપણી વચ્ચે લાગણીઓનું એક અનોખું બંધન છે. તો ચાલો શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હમણાં જ જે શ્રોતા મિત્રોનો સંદેશ સાંભળ્યો ને, એ આપણા કાયમી શ્રોતા મિત્ર જામનગરથી ધર્મેન્દ્રસિંહ રાઠોડના શબ્દોમાં આકાશવાણી પ્રત્યેનો એમનો સ્નેહ, સહ્યર સાથેનો એમનો સંબંધ અને આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે.
2: નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ રાઠોડ, ધર્મેન્દ્રસિંહજી, મહેન્દ્રસિંહ રાઠોડ, જામનગરથી બોલું છું. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવી અને મને વિશેષ આનંદ થયો છે. આકાશવાણી અમદાવાદ વર્ષોથી હું સાંભળું છું અને આકાશવાણી અમદાવાદ એક આગલી ઓળખ છે આપણા ગુજરાતની, એમ જ આખા ગુજરાતના સમગ્ર જે કોઈ સ્ટેશન છે તે પણ આપણા ગુજરાતની ઓળખ છે. અને ભારતની અંદર જે આકાશવાણીનું પ્રસારણ હાલની તકે રજૂ કરવામાં આવે છે એ મહત્વની વસ્તુ છે. હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું, એટલે 100% બ્લાઇન્ડ છું, એટલે મારા માટે એક જ અવકાશ છે માત્ર સાંભળવાનો. મારા માટે આકાશવાણી એક મહત્વની વસ્તુ છે, કારણ કે આકાશવાણી થકી મને એટલી બધી માહિતી પ્રાપ્ત થયેલી છે કે જેની ગણતરી દિવસોમાં કે કલાકમાં તો થઈ શકે એવી નથી. આકાશવાણીના પ્રસારણમાં 90 વર્ષની અંદર જે કાંઈ રજૂ કરવામાં આવ્યું એમાં મારા સંભારણા છે, હું પ્રસ્તુત કરું છું આ સહ્યર પ્રોગ્રામ અમદાવાદના માધ્યમથી, કે આકાશવાણી દરેક વ્યક્તિને સાથે રાખી અને કામ કરે છે. એટલે જેનો મંત્ર આપેલો છે, ભોજન હિતાય ભોજન સુખાય. આકાશવાણી એક એવી વસ્તુ છે કે સાંભળવામાં કોઈ જાતનો બીજી વ્યક્તિને ડિસ્ટર્બ થતો નથી, કારણ કે રેડિયો સાંભળવો હોય તો ગમે તે જગ્યાએ જઈને સાંભળી શકાય છે. આજકાલથી નહીં પણ આ 90 વર્ષ દરમિયાન જ્યારે આકાશવાણી શરૂઆત થઈ 1936ની સાલમાં આકાશવાણી નામ પડ્યું, ત્યારથી ઘણા માણસોના મહાનુભાવના વાર્તાલાપો, મુલાકાતો, ગીતો બધું રજૂ કરવામાં આવેલું છે આકાશવાણી થકી. આકાશવાણીનું પ્રસારણ મેં શરૂઆત કરી 1994 સાલથી સાંભળવાની. 1994થી આજ 2026 આ દરમિયાન મેં જે કાંઈ સાંભળ્યું છે એના પ્રમાણમાં જો જૂની નવી જે કાંઈ વાતચીત કરું એમાં બધાય કાર્યની અંદર આકાશવાણી પૂરેપૂરું સ્થાન મેળવી, શ્રોતા મિત્રોને સાથે રાખી, શ્રોતા મિત્રોની માંગ પૂરી કરી અને લાગણી અને માગણી અમારી જે કાંઈ રજૂ કરી એ બદલ આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીનું પ્રસારણ જે ક્ષેત્રમાં જે જે ભાષાને લગતું છે તે એક આનંદની વાત છે, કારણ કે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે, અન્ય રાજ્યમાં જુદી જુદી ભાષા બોલવામાં આવે છે. તો આકાશવાણીનું એક જ માધ્યમ એવું છે કે જેમાં બધી ભાષાનું પ્રસારણ કરવામાં આવે છે. આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા વડાપ્રધાન છે, એને પણ મન કી બાતમાં આકાશવાણી પસંદ કર્યું છે. મન કી બાત શરૂ થઈ

0: અત્યાર સુધી આજ સુધીમાં આકાશવાણીએ બહુ મોટી ભૂમિકા આપી છે અને 90 વર્ષના શાસનકાળ દરમિયાન આકાશવાણીએ બહુ સારામાં સારી ભૂમિકા આપી છે એમ કહી શકાય. એનું કારણ છે, યુવાનોના પ્રોગ્રામ હોય, બાળકોના પ્રોગ્રામ હોય, બહેનોના પ્રોગ્રામ હોય કે વડીલોના પ્રોગ્રામ હોય, દિવ્યાંગોના પ્રોગ્રામ હોય, એ એક પણ વ્યક્તિને છોડીને પ્રોગ્રામ આકાશવાણી નથી કરતું. આકાશવાણી જે કાંઈ પ્રસારણ કરે છે તે શુદ્ધ છે. મારા જૂના આકાશવાણીના અનુભવની વાત કરું તો 97-98 સાલમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ગુજરાત ઉપર, એ સમયમાં બધા જે કાંઈ નેટવર્ક હતા ટીવીના એ બધા થઈ ગયા બંધ. સાંભળવા માટે એક જ અવકાશ હતો, માત્ર આકાશવાણી. આ ઉપરાંત ત્યારે જ્યારે ભૂકંપ આપણે આવ્યો 26 જાન્યુઆરી 2001, તો એવા ક્યાં ક્યાં ભૂકંપ આવ્યો, કયા રસ્તા ખુલ્લા છે, કયા રસ્તા બંધ છે, કયા તરફથી આવું, કયા તરફથી જાઉં, આ બધી માહિતી એકત્ર કરી અને આકાશવાણી ગુજરાતે તમામ પ્રસારણ અમને સંભળાવ્યું. એ બદલ પણ આકાશવાણીનો આભાર માનવા જેવો છે. આનાથી આગળ વાત કરું તો જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે આકાશવાણીનું પ્રસારણ સતત ચાલુ રહે છે. જે કાંઈ પ્રસારણ કરવામાં આવે છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પબ્લિક સુધી શુદ્ધ પ્રસારણ પહોંચાડવામાં આવે છે. અતિવૃષ્ટિમાં કયા ડેમ ઓવરફ્લો થાય, કયા વિસ્તારમાં પબ્લિકે અવરજવર ન કરવી કે કઈ નદીમાં ઘોડાપૂર આવવાનું છે તેનું સૌ પ્રથમ માહિતી પ્રાપ્ત થતી હોય તો આકાશવાણી તરફથી, કે વાવાઝોડું વરસાદ કાંઈ પણ આવે ત્યારે વીજ પુરવઠો ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ કરવામાં આવે છે, ક્યાં ક્યાં નદીમાં માણસે અવરજવર ન કરવી અને શું સાવચેતી રાખવી એ પણ આકાશવાણીના માધ્યમથી આપવાના આવે છે. એટલે દરેક વ્યક્તિને આકાશવાણીનું પ્રસારણ પહોંચી જાય છે ઠેર સુધી. અમારા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો માટે એક જ અવકાશ છે સાંભળવાનો. એટલે હું આ શહેરના માધ્યમથી એક જ વાત કરું છું કે 2019-20માં જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે કોરોના કાળ શું હતો એ અમને ખબર નથી, પણ આકાશવાણીના માધ્યમથી અમને પૂરેપૂરી જાણકારી મળી, ડોક્ટરોના માધ્યમથી પૂરેપૂરી જાણકારી મળી કે કોરોના શું છે, કોરોના કેવી રીતે થાય, જનતાએ શું શું સાવચેતી રાખવી. તાજેતરમાં અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બધો ઉજવવામાં આવ્યો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા, તો અમને આકાશવાણીના માધ્યમથી અયોધ્યાનું પ્રસારણ છે ત્યાં સુધી સાંભળવા મળ્યું. 2 કલાક સુધી અયોધ્યાનું પ્રસારણ અમે સાંભળ્યું ને એનો અમે આનંદ લીધો આકાશવાણીથી. રાજ્યસભાની કાર્યવાહી થાય, વિધાનસભાની કાર્યવાહી થાય, તેની તમામ સમીક્ષા આકાશવાણી અમદાવાદ સમાચાર પ્રાદેશિક વિભાગ દ્વારા એકત્ર કરી અને સંસદ સમીક્ષા હોય દિલ્હીની તો એ પણ આકાશવાણી દિલ્હી દ્વારા એકત્ર કરી અને જે અમારા સુધી માહિતી પહોંચાડો છો એ અમારા માટે વિશેષ આનંદની વાત છે. કારણ કે પ્રજ્ઞાચક્ષુ મિત્રો જે ની વાંચી નથી શકતા એ સાંભળી શકે છે. અને દર વર્ષે 4 જાન્યુઆરી લુઈન બ્લેનની જન્મજયંતિ છે, પણ અમદાવાદ આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા દર વર્ષે એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને અહીંયા બોલાવી અને એના મુઠ્ઠીથી સમાચાર વંચાવે છે અને પબ્લિકને સંભળાવે છે એ બદલ આકાશવાણી અમદાવાદની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક હાર્દિક આભાર. અને ખેતીવાડીને લગતા કોઈ પ્રશ્ન હોય, બહેનોને લગતા કોઈ પ્રશ્ન હોય, બીમારીને લગતા કોઈ પ્રશ્ન હોય, સરકારી યોજના કોઈને જાણવી હોય તો એ આકાશવાણીના માધ્યમથી શુદ્ધ પ્રસારણ કરવામાં આવે છે. ઘરે બેઠા બેઠા આકાશવાણી અમદાવાદ શહેર કાર્યક્રમ વિભાગ દ્વારા જે અમારા સુધી આટલી માહિતી પહોંચાડવામાં આવે છે તે બદલ આકાશવાણી અમદાવાદ વિભાગનો હું હૃદયપૂર્વક હાર્દિક આભાર માનું છું. યુવાનોનો પ્રોગ્રામ યુવાણી હોય એમાં પણ વિવિધ પ્રકારની મુલાકાતો આવે, ડોક્ટરોના વાર્તાલાપ આવે, સરકારી યોજના આવે, ગામનો ચોરો હોય તેમાં મોટા મોટા અધિકારીઓની મુલાકાત આવે, ખેતીવાડીવાળા ભાઈઓ બહેનો જે કંઈક ઉત્પાદક કરે છે એને શું શું માહિતી જોઈ છે એ ક્યાંય લેવા જવાની જરૂર નથી પડતી. એટલે આકાશવાણીનો તો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જામનગરથી આપણા શ્રોતા મિત્ર ધર્મેન્દ્રસિંહજી રાઠોડના આકાશવાણી સાથેના એમના અનુભવો વિશે. આશા રાખીએ છીએ એમના જ શબ્દોમાં આ અનુભવો વિશે સાંભળીને આપ સૌને આનંદ થયો હશે અને એમનો આ વાર્તાલાપ સાંભળવાનો આનંદ આવ્યો હશે. બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો બુધવારનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આજના દિવસ માટે આપની બંને સહિયરો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ, 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી સમાચાર, સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી વીબી જીરામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ સેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16 મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષના જૂન મહિના કરતા 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી છે અને દેશના સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેનાથી નાગરિકોને પણ સશક્ત બનાવવામાં આવ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા પર શ્રી મોદીએ જણાવ્યું કે આ પહેલની અસર લોકોના જીવનના દરેક પાસામાં દેખાય છે. તેમણે કહ્યું કે ડિજિટલ ચૂકવણી અને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા સરકારી સહાય પારદર્શિતા સાથે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. ડિજિટલ ઇન્ડિયાએ દેશના દરેક ખૂણામાં નવીનતા લાવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ પહેલથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વેપાર અને સરકારી સેવાઓમાં પણ સુધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા પહેલે દેશભરના નાગરિકોને સરકારી સેવાઓ સાથે જોડાવાની, શીખવાની, વ્યવહાર કરવાની અને એક્સેસ કરવાની રીત બદલી નાખી છે. છેલ્લા 11 વર્ષોમાં ભારતે વિશ્વની સૌથી મોટી ડિજિટલ જાહેર માળખાગત ઇકોસિસ્ટમમાંથી એક બનાવી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, કૃષિ અને કલ્યાણકારી યોજનાઓની પહોંચનો વિસ્તાર કર્યો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: भारत बड़े पैमाने पर इस्तेमाल हो सकने वाले और नागरिकों पर केंद्रित डिजिटल गवर्नेंस प्लेटफॉर्म की मदद से डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर डीपीआई के क्षेत्र में एक ग्लोबल लीडर के तौर पर उभर रहा है. भारत ने इंडिया स्टैक और डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर से जुड़े सहयोग के लिए 24 देशों के साथ समझौता ज्ञापन पर हस्ताक्षर किए हैं. भारत तकनीक को समावेशी विकास, डिजिटल सशक्तिकरण और वैश्विक सहयोग का मजबूत माध्यम बनाने की दिशा में आगे बढ़ रहा है. अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
1: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જૂન મહિનામાં યુપીઆઈના માધ્યમથી 22 અબજથી વધુ વ્યવહારો થયા છે. ગત વર્ષના જૂન મહિનાની તુલનામાં આ 23% વધારો છે. આ વ્યવહારોનું કુલ મૂલ્ય 28,00,000 કરોડને વટાવી ગયું છે, જે પાછલા વર્ષની તુલનામાં 20% વધારો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર જૂનમાં દરરોજ સરેરાશ 75 કરોડ 70 લાખ યુપીઆઈ વ્યવહારો થયા હતા. ઉલ્લેખનીય છે કે યુપીઆઈ હવે વિશ્વભરના 8થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સિંગાપોર, ફ્રાન્સ, મોરિશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. દરમિયાન યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં પૈસા મોકલવા માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ સાથે યુપીઆઈ હવે ગ્રીસમાં પણ ઉપલબ્ધ છે. આજે રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી જીરામજી માટે વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ દિવસને ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ચૌહાણે કહ્યું કે આ કાયદો લાખો ગ્રામીણ કામદારો માટે ગૌરવ, આત્મસન્માન અને સુરક્ષિત આજીવિકા સુનિશ્ચિત કરવામાં એક નવો અધ્યાય છે. તેમણે કહ્યું કે આ કાયદો ગ્રામીણ પરિવારોને 125 દિવસની રોજગારીનો વૈધાનિક અધિકાર પ્રદાન કરે છે. આ પહેલમાં વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે તે ગામડાઓમાં નવી આજીવિકાની તકો ઊભી કરશે, ટકાઉ સંપત્તિના નિર્માણને વેગ આપશે, મહિલાઓને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતના વિઝનને નવી ગતિ આપશે, તેમ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું.

0: का दिन ऐतिहासिक दिन है। विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई। हमारी कोशिश रही है कि ट्रांजिशन स्मूथ हो जाए। सभी राज्यों ने बजट में प्रावधान किया है। अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है। इसमें राज्यों का हिस्सा मिला लिया जाए तो ये 1,51,282 करोड़ रुपया होती है। इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गांव को बनाने में सहायक सिद्ध होगी।
1: नवनियुक्त आर्मी चीफ जनरल धीरज शेठे बदलाता सुरक्षा पड़कारोनो सामनो करवा माटे सेनाना आधुनिकीकरणनी जरूरियात पर भार मूक्यो छे। 31मा आर्मी चीफ तरीकेनो कार्यभार संभाळ्या बाद आजे मीडियाने संबोधता जनरल शेठે ભાર મૂક્યો કે ભારતીય સેનાનો ઉદ્દેશ ટેકનોલોજી સક્ષમ ભવિષ્ય માટે તૈયાર સેનાનું નિર્માણ કરવાનો છે, જે દરેક રીતે સશક્ત હોય અને બહુવિધ ક્ષેત્રોમાં કાર્ય કરવા માટે સક્ષમ હોય। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ airnews_abid ને ફોલો કરશો। આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ જાહેર આરોગ્યના રક્ષણ માટે ડોક્ટરોના સમર્પણ અને અમૂલ્ય યોગદાનને ઉજાગર કરે છે। આ દિવસ દર વર્ષે 1 જુલાઈએ ડોક્ટર બિધાનચંદ્ર રોયના જન્મ અને પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ડોક્ટરોને શુભેચ્છા પાઠવતા એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ડોક્ટરોની સખત મહેનત અને પ્રતિબદ્ધતા એ દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાનો પાયો છે। શ્રી મોદીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ શુભેચ્છા પાઠવતા કહ્યું કે તેઓ ભારતની આર્થિક યાત્રામાં વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે। તેઓ દેશની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવે છે અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે। ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ દેશના ડોક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને શુભેચ્છાઓ પાઠવી છે। વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,943 થયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા લગભગ બમણી થઈને 10,571 થઈ ગઈ છે। 25,000થી વધુ અગ્નિશામકો, બચાવકર્તા, પોલીસ અધિકારીઓ, સૈનિકો દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન એમિસ્તાદ હેઠળ વેનેઝુએલામાં રાહત કાર્યમાં રોકાયેલા ભારતીય ડોક્ટરો અને તબીબી કર્મચારીઓની પ્રશંસા કરી છે। એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદોની સેવા કરવા માટે ડોક્ટરોનું સમર્પણ પ્રેરણાદાયક છે અને તબીબી કર્મચારીઓ દરેક કટોકટીમાં ખૂબ જ નિષ્ઠાથી પોતાની ફરજો બજાવે છે। આજે સવારે રાજસ્થાન અને પંજાબ અને ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી 3 અકસ્માતની ઘટનામાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 37 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં રાજસ્થાનના દોસા જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રક સાથે અથડાયા બાદ સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી। તેમાં 7 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ અકસ્માત સવારે 3 વાગ્યે બાંદીકુઈ નજીક તનવાડ ગામ નજીક થયો હતો। ઋષિકેશથી ઇન્દોર જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી અને ટક્કર બાદ તરત જ આગ લાગી ગઈ હતી, જ્યારે અકસ્માતની અન્ય એક ઘટનામાં પંજાબમાં ઘટી હતી। આજે વહેલી સવારે ભટિંડા ડબવાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાજસ્થાનના 4 યાત્રાળુઓનું વાહન એક ટ્રક સાથે અથડાતા મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય 8 લોકોને નાની ઇજાઓ પહોંચી। ત્રીજો અકસ્માત ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના બાંગરમઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, જ્યારે આજે વહેલી સવારે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર ફરીદાબાદથી બિહાર જઈ રહી હતી બસ ચાલકે ઝોકું આવી ગયું, જેના પરિણામે બસ ડિવાઈડર ઓળંગી ગઈ અને એક કાર સાથે અથડાઈ। કારમાં 9 લોકો હતા, જેમાંથી 5ના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 4ને જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલાયા છે। વસ્તુ અને સેવા કર જીએસટીથી સરકારને જૂન મહિનામાં 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના જૂન મહિના કરતાં 13.9% વધુ છે। નાણાં મંત્રાલયે જણાવ્યું કે જૂન મહિનામાં સ્થાનિક જીએસટી કલેક્શન 1,34,774 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષ કરતાં 6.5% વધુ છે। તે જ સમયે આયાત પર જીએસટી કલેક્શન 34.6% વધીને 60,038 કરોડ રૂપિયા થયું છે। અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે કે તેના દળોએ પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યા છે। અફઘાનિસ્તાનના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનવા પ્રાંતોમાં આઈએસઆઈના લક્ષ્યો પર ગઈકાલે રાત્રે હુમલા કરવામાં આવ્યા હતા। આ હુમલાઓમાં આઈએસઆઈએસ અને તેના સમર્થકોને ભારે નુકસાન થયું છે, પરંતુ કોઈ નાગરિક જાનહાની થઈ નથી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 36 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય 163 ઘાયલ થયા હતા। પાસપોર્ટ સુધારા નિયમો 2026 હેઠળ પાસપોર્ટ અરજી ફીમાં વધારો આજથી અમલમાં આવ્યો છે. આ નવા ફેરફાર હેઠળ 36 પાનાના નવા પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટ

ની કિંમત હવે 2500 હશે. 60 પાનાના સામાન્ય પાસપોર્ટ અથવા ફરીથી જારી કરાયેલ પાસપોર્ટની કિંમત હવે 3500 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે તત્કાલ યોજના હેઠળ તેનો ખર્ચ 6000 રૂપિયા થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે, જ્યારે બીજી T20 મેચ શનિવારે માન્ચેસ્ટરમાં, ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં, ચોથી મેચ 9 જુલાઈએ બ્રિસ્ટલમાં અને પાંચમી અને અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુશાસનને નવી દિશા આપી. દેશમાં આજથી બીબીજી રામજી અંતર્ગત વિકાસ ભારત ગેરંટી અધિનિયમ 2025 અમલમાં આવ્યો. નવનિયુક્ત આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે બદલાતા સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સેનાના આધુનિકીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આજે સવારે સર્જાયેલા 3 અલગ અલગ અકસ્માતમાં 16ના મોત, 37 લોકો ઇજાગ્રસ્ત. ગત વર્ષમાં જૂન મહિનામાં 13.9% વધારા સાથે જીએસટીની 1,94,812 કરોડ રૂપિયાની આવક થઈ અને પાકિસ્તાનમાં આઈએસઆઈએસ સાથે જોડાયેલા લક્ષ્યો પર હવાઈ હુમલા કર્યાનો અફઘાનિસ્તાનનો દાવો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કાર્યક્રમમાં પ્રથમ ગીત માણીએ ફિલ્મ ચલતે ચલતેનો, યુગલ સ્વર અલકા યાજ્ઞિક તથા અભિજીતનો, ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર જતીન લલિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ ફિલ્મ સપનેનું ગીત. ગાયક કલાકારો ચિત્રા, શંકર મહાદેવન અને શ્રેની. જાવેદ અખ્તરના બોલને સંગીતથી સજાવ્યા છે એ આર રહેમાને.

0: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજનીગંધા. હવે લતા મંગેશકર, મુકેશ અને સાથીદારોના સ્વરમાં શોર ફિલ્મનું ગીત માણીએ. ઇન્દ્રજીત સિંહના બોલને સંગીતબદ્ધ કર્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

કાર્યક્રમના અંતમાં તાજમહલ ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકારો મોહમ્મદ રફી, આશા ભોસલે, મન્ના ડે તથા મીના કપૂર. સાહિરની રચનાને સંગીત આપ્યું છે રાજેશ રોશને.

એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, રજૂ કરીએ છીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: बांगुई, अभी आपने सुना ये कार्यक्रम। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: हम नाम सामी रहा था प्रायोजित कार्यक्रम उमंग। આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર। અત્યારે સાંજના 6 વાગી રહ્યા છે। મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ સુગમ સંગીત। કાર્યક્રમની શરૂઆત કરીએ સરદાર ઇરફાનની રચનાથી, જેને સ્વર તથા સંગીત આપ્યું છે રાજેન્દ્ર મહેતાએ।

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ નફીસ આલમના બોલ, જેને સ્વર આપ્યો છે પંકજ ઉદાસે.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મુમતાઝ રશીદની રચનાને સ્વર તથા સંગીત આપ્યું છે પંકજ ઉદાસે.

0: કાર્યક્રમના અંતમાં ગુલઝારની રચના સાંભળીએ. ગાયક કલાકાર છે જગજીતસિંહ.
1: લાઝિમ થા કે દેખો મેરા રસ્તા કોઈ દિન ઓર તન્હા ગઈ ક્યું અબ રહો તન્હા કોઈ દિન ઓર જાતે હુએ કહેતે હો કયામત કો મિલેંગે ક્યા ખૂબ કયામત કા હૈ ગોયા કોઈ દિન ઓર तुम माँ है शबे चार दहुम थे मेरे घर के फिर क्यों न रहा घर का वो नक्शा कोई दिनार तुम कौन से थे ऐसे खरे दादो सितद के करता मलकुल मौत तक आजा कोई दिन।

જગજીતસિંહના કંઠે ગવાયેલ ગુલઝારની રચના સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 MHz પર. મિત્રો, હવે થોડી જ વારમાં આપ અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થતો યુવાણી કાર્યક્રમ સાંભળશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી. નમસ્કાર મારા વાલા શ્રોતા મિત્રો, કેમ છો બધા? હું છું આપની દોસ્ત પ્રકૃતિ પટેલ. દોસ્તો, આજે સવારમાં મને મારી બાળપણની એક મિત્ર મળી. મેં પૂછ્યું, કેમ છે, ક્યાં ખોવાઈ ગઈ હતી, દેખાતી જ નથી? એણે લાંબો નિસાસો નાખી કહ્યું, અરે યાર, શું જ કહું, જરાય સમય નથી મળતો. મેં સ્માઇલ આપીને વિચાર્યું, આ સમય નથી નહીં એ વાક્ય છે કે પછી આપણું હથિયાર? સાચું કહેજો હો, જ્યારે આપણે કહીએ છીએ ને કે ટાઈમ નથી, ત્યારે અસલમાં તો સમય નથી નહીં, પ્રાથમિકતા નથી, ખરું ને? ચાલો એક નાનકડું ગણિત કરીએ. ભગવાન કે કુદરત, ગમે તે કહો, એણે સમયની બાબતમાં તો ફૂલ લોકશાહી રાખી છે. સફળતાના શિખરે બેઠેલા માણસ પાસે પણ 24 કલાક જ છે, અને આખો દિવસ સમય નથી કહેતા આપણા જેવા લોકો પાસે પણ 24 જ કલાક. તો આ લોચો ક્યાં થાય છે? લોચો એ છે કે આપણને રસ નથી, ત્યાં સમય નથીનું બોર્ડ મારી દઈએ છીએ. પણ જો કોઈ ખાસ મિત્રનો ફોન આવે કે આવને મસ્ત જગ્યાએ જમવા જઈએ, ત્યારે સમય પ્રગટ થઈ જાય છે, ખરું ને? તો આવો આ સાથે એક ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે જુબિન નોટિયાલે.

લોચો એ છે કે આપણને રસ નથી ત્યાં સમય નથીનું બોર્ડ મારી દઈએ છીએ. આપણે કહીએ છીએ ને કસરત કરવાનો સમય જ નથી, પણ સોશિયલ મીડિયા પર મીમ્સ જોવામાં ક્યારે 2 કલાક નીકળી જાય છે એની આપણને ખબર નથી પડતી, બરાબર ને? આપણે સ્ક્રોલિંગને રિલેક્સેશન સમજી બેઠા છીએ, પણ ખરેખર તો એ આપણી એનર્જી અને સમય બંને ચોરી રહ્યું છે. મિત્રો, આપણે ઘણીવાર વ્યસ્ત હોવાનું નાટક પણ કરીએ છીએ ને, કારણ કે આપણને એ ડર લાગે છે જો આપણે ખાલી બેસીશું તો આપણે આપણી જાત સાથે વાત કરવી પડશે, આપણને આપણી કારકિર્દી વિશે પણ વિચારવું પડશે, ખરું ને? આપણે કહેતા હોઈએ છીએ કે પ્રાથમિકતા નથી, પણ આ પ્રાથમિકતા ખરેખર છે શું? ચાલો એક ઉદાહરણ આપું. ધારો કે હાથમાં એક ટોપલી છે, એમાં મોટા ફળો અને નાના ફળો એ ટોપલીમાં રાખવા છે. જો પહેલાં નાના ફળો ભરીશું તો પછી મોટા ફળો માટે જગ્યા નહીં રહે, પણ જો પહેલાં મોટા ફળો ભરીશું તો નાના ફળો એની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જશે. આ મોટા ફળો એટલે આપણી જિંદગીની સૌથી મહત્વની વાતો, આપણું સ્વાસ્થ્ય, પરિવાર અને આપણું કરિયર, અને નાના ફળો એટલે ઓછી અગત્યની ચર્ચાઓ અને સોશિયલ મીડિયાની રમતોની માયાજાળ. જો જિંદગીમાં આપણે મોટા ફળોને પહેલાં સ્થાન આપીશું તો પછી સમય જ સમય છે, બરાબર ને? તો આવો મિત્રો, આ સમયે સાંભળીએ એક ગીત જેને સ્વર આપ્યો છે શ્રેયા ઘોષાલે.

મિત્રો, આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે ને, હું તો બહુ વ્યસ્ત છું યાર. તો મિત્રો, ખરેખર વ્યસ્ત હોવું અને સર્જનાત્મક હોવામાં ઘણો બધો ફરક હોય એવું લાગે છે ને તમને? ઘણીવાર આપણે સમય નથી, હું વ્યસ્ત છું નું બહાનું કરતા હોઈએ છીએ. જેમ કે ઘણીવાર આપણો ઘણો બધો સમય સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા જ જતો રહે છે, જેથી આપણું અગત્યનું કામ બાજુ પર રહી જતું હોય છે, હે ને? તો મિત્રો, હવે આ બાબતનો ઉકેલ શું? તો તેનો ઉપાય છે, જો આપણને કોઈ બાબત કોઈકને હાનિકારક થશે એવી લાગે કે કંઈક તેમાં ખોટું છે એવો ભાસ થાય, અથવા તો તે વસ્તુ કે બાબત સમાજને નુકસાન કરે કે ક્ષતિ પહોંચાડે તેવી લાગે અને આપણું મન તે કરવા ન માંગતું હોય, તો પછી તે માટે હા ન પાડવી એ પછી એ આપણો કોઈ પણ નજીકનો સંબંધી હોય કે મિત્ર હોય, પણ હા ના પાડવી. મિત્રો, આ રીતે આપણે તકેદારીથી કામ કરી શકીએ છીએ, હે ને? તમે નોંધ્યું હશે, આપણી આ વ્યસ્ત જિંદગીમાં પણ ક્યારેક આપણને આપણા બાળપણની યાદ આવે.

વિચારો, સવારે 7 વાગે સ્કૂલ બસનો હોર્ન વાગી રહ્યો છે, હાથમાં ભારે બેગ અને મમ્મી પાછળથી બૂમ પાડી રહી છે, જલ્દી કર મોડું થઈ જશે. યાદ આવ્યું ને, હવે એકદમ દ્રશ્ય બદલો. સવારના 8 વાગે કોલેજનું લેક્ચર છે, પણ એલાર્મ 5 વખત બંધ કર્યા પછી પણ આપણે પથારીમાં બહાર નથી આવ્યા. ક્યારેક તો મિત્રનો ફોન આવે પછી ખબર પડે કે અરે યાર, આજે તો લેક્ચર હતું. મિત્રો, જીવનમાં 2 એવા સમય છે જે આપણે ક્યારેય ભૂલી નથી શકતા. એક છે સ્કૂલ લાઈફ અને બીજું છે કોલેજ લાઈફ. એક આપણને બાળપણની સૌથી સુંદર વાતોની યાદ અપાવે છે અને બીજું આપણને જીવન જીવવાનું શીખવે છે. તો ચાલો આજે આપણે થોડી મજેદાર, થોડી ભાવુક અને ઘણી બધી પોતાને લગતી વાતો કરીએ. કારણ કે મિત્રો, આ માત્ર 2 તબક્કા નથી, આ તો જીવનની 2 સૌથી સુંદર વાર્તાઓ છે, જે સાંભળતા સાંભળતા કદાચ તમને પણ તમારી યાદોમાં ફરી એક વખત સફર કરી આવશો. સૌથી પહેલી વાત કરીએ સ્કૂલ લાઈફની. કારણ કે આપણા જીવનની ઘણી સુંદર યાદોની શરૂઆત ત્યાંથી જ થાય છે. સ્કૂલ એટલે માત્ર ઇમારત નહીં, સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં આપણે પહેલી વાર મિત્રો બનાવ્યા, પહેલી વાર સ્ટેજ પર ઊભા રહ્યા, પહેલી વાર જીતનો આનંદ મનાવ્યો અને ક્યારેક પહેલી વાર હારનો પાઠ પણ શીખ્યા. સ્કૂલના દિવસોમાં જીવન કેટલું સરળ હતું ને. સવારે ઉઠવું, ગણવેશ પહેરવો, દફતર લઈને સ્કૂલે જવું અને દિવસ ક્યારે પૂરો થઈ જાય એની ખબર જ ન પડે. એ સમયે એવું લાગતું હતું કે આ હોમવર્ક કોને શોધ્યું, આ પરીક્ષાઓ કોને બનાવી. પણ આજે જ્યારે પાછા ફરીને જોઈએ છીએ તો દિવસો ખાસ હતા તેમ સમજાય છે. સ્કૂલમાં એક અલગ જ પ્રકારની મજા હતી. જો કોઈ મિત્ર સ્કૂલ ન આવે તો આખો દિવસ ખાલી ખાલી લાગે. મિત્રતા એટલી નિખાલસ હતી કે કોઈ પાસે શું છે અને શું નથી એનાથી કોઈ ફરક પડતો ન હતો. ફરક માત્ર એટલો પડતો હતો કે રિસેસમાં સાથે રમવાનું છે કે નહીં. અને રિસેસ, વાહ, સ્કૂલનો સૌથી રાહ જોવાતો સમય. પોતાનો ડબ્બો ખોલતા પહેલા જ મિત્રનો ડબ્બો જોઈ લેવાનો. સ્કૂલના મિત્રો સાથે પસાર કરેલી એ ક્ષણો આજે પણ યાદ આવે તો હોઠ પર સ્મિત આવી જાય છે. હવે વાત કરીએ કોલેજની. કોલેજ એટલે જીવનનો એવો વળાંક જ્યાં આપણે પહેલીવાર ખરેખર પોતાની જાતને ઓળખવા લાગીએ છીએ. સ્કૂલમાં નિયમો આપણા માટે કોઈ બીજું બનાવતું હતું, કોલેજમાં નિર્ણયો આપણે પોતે લેવા પડે છે. કઈ દિશામાં જવું છે, શું બનવું છે, કઈ કારકિર્દી પસંદ કરવી છે, આ બધું હવે આપણા હાથમાં હોય છે. અને એ જગ્યાએથી શરૂઆત થાય છે સ્વતંત્રતાની. કોલેજમાં કોઈ રોજ પૂછતું નથી કે હોમવર્ક કર્યું કે નહીં, કોઈ પાછળ પડીને અભ્યાસ કરાવતું નથી. અહીં જવાબદારી પોતાની હોય છે અને ધીમે ધીમે સમજાય છે કે સ્વતંત્રતા સાથે જવાબદારી પણ આવે છે. અને મિત્રો, એક વાત તો માનવી જ પડશે, કોલેજનું કેન્ટીન એ માત્ર કેન્ટીન નથી હોતું, એ લાગણીઓનું એવું સરનામું હોય છે જ્યાં ચા સાથે સપનાઓ પીવાય છે, જ્યાં ભવિષ્યની યોજનાઓ બને છે, જ્યાં જીવનની મજેદાર ચર્ચાઓ થાય છે, મિત્રો સાથે ગમ્મત અને મજાક મસ્તી ચાલે છે અને ક્યારેક સૌથી ગંભીર સમસ્યાનો ઉકેલ પણ મળી જાય છે. મિત્રો, જ્યારે આપણે કોલેજના ગેટની અંદર પહેલી વાર પગ મૂકીએ છીએ તો નવું કેમ્પસ, નવા ચહેરાઓ, નવા શિક્ષકો અને મનમાં એક જ સવાલ, અહીં બધું કેવી રીતે હશે. સ્કૂલમાં તો દરેક ખૂણો પોતાનો લાગતો, પણ કોલેજની શરૂઆતના થોડા દિવસો જાણે નવી દુનિયામાં જ આવી ગયા હોઈએ એવું લાગે છે. સ્કૂલમાં બધું નક્કી હતું અને હા, કોલેજની વાત થાય તો લેક્ચર છોડવાની તૈયારી આખા દિવસની મસ્તીમાં બદલાઈ જાય છે. પણ મિત્રો, કોલેજમાં મજા કરવી ખૂબ જરૂરી છે, પણ એટલું જ જરૂરી છે પોતાના સપનાઓને ગંભીરતાથી લેવું. કારણ કે આ જ સમય છે આપણું ભવિષ્ય ઘડે છે. સ્કૂલમાં આપણા મિત્રો આપણા વિસ્તારના હતા, પણ કોલેજમાં અલગ અલગ શહેરમાંથી આવે છે, અલગ ભાષા, અલગ વિચાર, અલગ અનુભવ, અને આ જ તો વાત કોલેજને ખાસ બનાવે છે. અહીં આપણે પુસ્તકો જ નહીં પણ લોકો પાસેથી પણ ઘણું બધું શીખીએ છીએ. ક્યારેક કોઈક મિત્ર આત્મવિશ્વાસ શીખવે છે તો કોઈક ધીરજ, કોઈક મહેનત કરવાનું શીખવે છે તો કોઈક હસતા હસતા મુશ્કેલી સમય પસાર કરવાનું શીખવે છે. મિત્રો, સ્કૂલની એક વાત તો એવી છે જે કદાચ આપણે બધાને યાદ હશે. ક્લાસમાં 2 મિનિટ મોડા પહોંચીએ તો દરવાજા ઉપર ઊભા રહીને ધીમેથી કહેવું, મે આઈ કમ ઇન સર, હું અંદર પ્રવેશી શકું. પણ કોલેજમાં જો 5-10 મિનિટ મોડા પહોંચીએ તો શિક્ષક કંઈ બોલે જ નહીં. હવે વાત કરીએ સ્કૂલના સૌથી ખુશીના સમાચારની, વરસાદની રજાઓ. વાહ, એ દિવસોની મજા કંઈક અલગ જ હતી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૌથી પહેલા જ મમ્મીને જઈને પૂછતા, આજે રજા પડશે ને? ટીવી ચાલુ, રેડિયો ચાલુ, બધાની નજર એક જ સમાચાર ઉપર, ભારે વરસાદના કારણે આજે તમામ શાળાઓ બંધ રહેશે. બસ આ જ એક વાક્ય સાંભળતા જે ખુશી થતી હતી તે ખુશી શબ્દોમાં સમજાવી શકવી મુશ્કેલ છે. સ્કૂલમાં એક પીરિયડ પૂરો થાય એટલે બીજા શિક્ષક પોતે જ ક્લાસમાં આવી જતા, આપણું કામ પોતાની બેન્ચ પર જ બેસવાનું. પણ કોલેજમાં ક્યારેક તો તે લેક્ચર પછી લેબ માટે બીજા ફ્લોર ઉપર જવું પડે. સ્કૂલમાં જો શિક્ષક કહે આજે સરપ્રાઇઝ ટેસ્ટ છે તો આખા ક્લાસના ચહેરા ઉતરી જાય અને બધા એકબીજાને પૂછતા,
અરે તને ખબર હતી પણ કોલેજમાં ક્યારે

0: સરપ્રાઇઝ ટેસ્ટ કરતાં પણ મોટા સરપ્રાઇઝ તો એસાઇનમેન્ટની છેલ્લી તારીખ હોય છે. પછી આખી રાત પુસ્તકો, લેપટોપ અને કોફીની મિત્રતા સાથે થઈ જાય છે. સ્કૂલમાં માતા પિતા રોજે પૂછતા, આજે સ્કૂલમાં શું શીખ્યો? તો આપણે આખા દિવસનું માતા પિતાને શું શું કર્યું તે બધું કહી દેતા. કોલેજમાં એક દિવસ પછી એસાઇનમેન્ટ, પ્રેઝન્ટેશન અને પરીક્ષાનું બધું એક સાથે આવીને આપણી કસોટી કરતી હોય. અને હા, કોલેજમાં એક શબ્દ એવો છે જે સાંભળતા દરેક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચાઈ જાય, પ્લેસમેન્ટ. સ્કૂલમાં સૌથી મોટો પ્રશ્ન હતો આ વખતે કેટલા માર્ક્સ આવશે, પણ કોલેજનો પ્રશ્ન બદલાઈ જાય છે. આગળ શું કરવું, નોકરી, વધુ માસ્ટર માટેનું ભણવાનું, પોતાનો બિઝનેસ કે કંઈક નવું. એટલે જ કહેવાય છે, સ્કૂલ આપણને પરીક્ષા માટે તૈયાર કરે છે, પણ કોલેજ આખા જીવન માટે તૈયાર કરે છે. મિત્રો, એક વાત કહું, જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે એક જ ઉતાવળ હતી, ક્યારે મોટા થઈ જઈશું, ક્યારે કોલેજમાં જઈશું. લાગતું હતું ને કે કોલેજમાં કોઈ રોકટોક નહીં હોય, યુનિફોર્મ નહીં હોય, હોમવર્ક નહીં હોય, મોજ જ મોજ. પણ આજે કોલેજમાં આવ્યા પછી સમજાય છે કે સ્કૂલ જેટલો નિરાંતે જીવેલો સમય કદાચ જીવનમાં ફરી ક્યારેય પાછો નથી આવતો. આજે પણ જૂની શાળાના ફોટો હાથમાં આવી જાય તો 2 મિનિટ માટે બધું અટકી જાય છે અને મન એકદમ પાછું દોડી જાય છે, એ જ ક્લાસરૂમમાં, એ જ બેન્ચ પર, એ જ મિત્રો વચ્ચે. અને પછી મનમાં એક જ વિચાર આવે છે, કાશ એક દિવસ માટે ફરી સ્કૂલ જઈ શકીએ. કેટલી નાની નાની વાતો હતી, પણ આજે એ મોટી મોટી યાદો બની ગઈ. સવારની પ્રાર્થના, એસેમ્બલીમાં ઊભા રહેવું, જન્મદિવસમાં આખા ક્લાસમાં ચોકલેટ વેચવી, વાર્ષિક ઉત્સવની તૈયારી કરવી, સ્પોર્ટ્સ ડે અને પ્રવાસની યાદો, હંમેશા માટે આપણા મનમાં પળોની યાદો બનીને રહી ગયું છે. અને કોલેજ પણ ધીમે ધીમે યાદોમાં બદલાઈ જશે. અને આજે જે કલાકો સુધી બેસીએ છીએ તે કદાચ ત્યાં જ પસાર થઈશું અને મન કહેશે, અહીં તો આપણે કેટલી મજા કરી હતી. કાલે કદાચ બધા પોતાની નોકરી, પોતાના શહેર, પોતાના સ્વપ્નમાં વ્યસ્ત થઈ જશે, પણ યાદો ક્યારેય વ્યસ્ત નથી થતી. જ્યારે પણ યાદ કરીએ તો એ તરત પાછી આવી જાય છે. ખરેખર જીવનનું સૌથી સુંદર ગણિત પણ આ જ છે. જ્યારે સ્કૂલમાં હોઈએ ત્યારે કોલેજના સપના જોઈએ, અને જ્યારે કોલેજમાં પહોંચીએ ત્યારે સ્કૂલના દિવસોને યાદ કરીએ છીએ. એટલે જ તો મિત્રો, સ્કૂલ હોય કે કોલેજ, દરેક દિવસને દિલથી જીવો. મિત્રો સાથે હસો, શિક્ષકો પાસેથી શીખો, નવી તકો સ્વીકારો અને ફોટા તો પાડજો, કારણ કે આજે જે ક્ષણ સામાન્ય લાગે છે કાલે એ જ સૌથી કિંમતી યાદ બનવાની છે. સમય ક્યારેય અટકતો નથી, પણ યાદો હંમેશા આપણી સાથે ચાલે છે. તો મિત્રો, આખી વાતનો સાર માત્ર એટલો જ છે, જીવનમાં સફળ થવું ખૂબ જરૂરી છે, પણ સફરમાં જે લોકો તમારા સાથે ચાલ્યા છે એ લોકોને ક્યારેય ભૂલશો નહીં, કારણ કે મોટી સફળતા આપણને ખુશી આપે છે, પરંતુ જૂના મિત્રો સાથેની 5 મિનિટની મુલાકાત આખો દિવસ સુંદર બનાવી દે. આજે તમારા સ્કૂલના કોઈ મિત્રને અથવા કોલેજના કોઈ મિત્રને ફોન કરજો અને વાતની શરૂઆત પણ માત્ર એક શબ્દથી કરજો, યાર યાદ છે, મને ખાતરી છે. એ પછી વાતો ક્યાં શરૂ થશે અને ક્યાં સુધી પહોંચશે એનો તમને પણ અંદાજ નહીં હોય, કારણ કે યાદો જૂની થતી નથી, માત્ર આપણે તેને યાદ કરવાનું ભૂલી જઈએ છીએ. આજની આ સુંદર વાતો સાથે હવે આપણી પાસેથી રજા લઈએ, ફરી મળીશું નવી વાતો સાથે, નવી યાદો સાથે. ત્યાં સુધી હસતા રહો, શીખતા રહો અને જીવનની દરેક પળને માણતા રહો.
1: જોશો કે આપણે દિવસના 20% જ એવા કામ કરતા હોઈએ જે આપણને 80% પરિણામ આપે, એવા મહત્વના કામો 20% જ હોય છે. તો એ 20% કામોને ઓળખીએ. સવારે ઉઠીને નક્કી કરો કે આજે મારે કયા કયા સૌથી મહત્વના કામ કરવા છે, આ મહત્વના કામને પૂર્ણ કરી દઈએ. એ રીતે સ્માર્ટવર્ક કરી શકીએ, બાકીના સમયે જલસા કરી શકીએ, બરાબર ને? મિત્રો, અંતે તો વાત એટલી જ છે કે જેમણે પોતાનું જીવન આપણા માટે વ્યતીત કર્યું છે તેવા આપણા માતા પિતા, ભાઈ બહેન કે આપણા મિત્રો માટે સમય આપવો એ આપણી મહત્વની ફરજ છે. આમ આપણા આપજનોને સમય આપીએ, તેમની વાત સાંભળીએ અને તેમની સાથે ખુશીઓ ને દુઃખ વેચીએ તો મજા આવશે, બરાબર ને? આ સમય કોઈના માટે રોકાતો નથી, એટલે જ આપણા જીવનમાં સમયનું મહત્વ અને નિયમિતતા હોવી ખૂબ જરૂરી છે. જેમ આકાશવાણી પર રોજ સવારે બરાબર 8 વાગ્યે સમાચાર આવી જ જાય છે, કોઈ પણ વિલંબ વગર બિલકુલ નિયમિત રીતે, બસ એવી જ નિયમિતતા આપણે પણ આપણા જીવનમાં લાવવાની જરૂર છે, ખરું ને દોસ્તો? આ જ રીતે સમય સાથે વહેતું એક સુંદર ગીત સાંભળીએ જેને સ્વર આપ્યો છે અરમાન મલિકે।

તો મિત્રો, હજી સુધી આ બાબતોનું અનુકરણ કરવાનું શરૂ ના કર્યું હોય તો કરી દેજો. હા, હું આપને રેડિયો મિત્ર પ્રકૃતિ પટેલ આપની રજા લઉં છું. ફરી મળીશું. ત્યાં સુધી સાંભળતા રહો અને હસતા રહો.

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

રબ્બી શેરગિલને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. 1.5 કરોડ રૂપિયાથી વધુના પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે 2 વયજૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. સમાચાર વિગતવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. આ માટે 14,483 ખેડૂતો નોંધાયા છે. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યના વિવિધ 51 કેન્દ્ર પર આ ખરીદી કરાશે.
1: 25-26 માટે ભારત સરકારે ઉનાળુ મગના ટેકાનો ભાવ 8,768 એક ક્વિન્ટલને જાહેર કર્યો છે. પણ લગભગ 14,483 ખેડૂતો એના માટે નોંધણી થઈ છે. 51 કેન્દ્રો એ સૂચિત કરવામાં આવ્યા છે. 1500 કિલો એટલે કે 75 મણની મર્યાદામાં મગની ખરીદી કરવામાં આવશે. 7 જુલાઈથી આ ખરીદી શરૂ થવાની છે.
0: વીજપોલ વળતર અંગે શ્રી વાઘાણીએ કહ્યું, તમામ સંગઠનના અભિપ્રાય બાદ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો આખરી નિર્ણય લેવાશે.
1: અલગ અલગ ડિમાન્ડો આવી છે, અલગ અલગ ખેડૂતોની વાતો આવી છે, અલગ અલગ ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારે લાગણીઓ અમારા સુધી પહોંચી છે. ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે. ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લેશે.
0: અન્ય નિર્ણયો અંગે શ્રી વાઘાણીએ કહ્યું, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓની કચેરીમાં હવે દર રવિવારે 1 કલાક સફાઈ અભિયાન હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની કામગીરીનો અહેવાલ મંગાવ્યો હોવાનું પણ શ્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું. બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગ ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા મળશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ હવે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના ડિગ્રી અભ્યાસક્રમ સમકક્ષ ગણાશે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સમાન તક ઉપલબ્ધ કરાવવા આ નિર્ણય કરાયો છે. તેનાથી પ્રાકૃતિક ખેતીમાં ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક નવી આશા, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે તેમ શ્રી વાઘાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડમેપનું અનાવરણ કર્યું. આ પ્રસંગે તેમણે ગુજરાત રાજ્ય પરિવર્તન માટેની સંસ્થા જીઆરઆઈટી અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરાયેલા આ રોડમેપને રાજ્યની વિકાસ યાત્રાનો નિર્ણાયક પડાવ ગણાવ્યો. શ્રી પટેલે ગુણવત્તાયુક્ત કામ કરવાની પણ શીખ આપી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ કે દાસે કહ્યું, સરકાર પાસે સંસાધનો અને નાણાંની કોઈ અછત નથી. હવે માત્ર સાચી નિષ્ઠા, મજબૂત નિરીક્ષણ અને સમયસર સમીક્ષાની જ જરૂર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવવા આહવાન કર્યું છે. ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા હોવાથી તેને જુદા પાડી શકાય તેમ નથી. વધુમાં તેમણે કહ્યું, નવજાત બાળકોના તંદુરસ્ત વિકાસ માટે માતાનું અમૃત સમાન દૂધ અનિવાર્ય હોવાથી તેમની જાગૃતિ માટે રાજ્યવ્યાપી અમૃતપાન અભિયાન

0: નો પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ ખોરાક અને દવાઓમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી.
1: ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ પણ એટલું જ સ્વચ્છતા કરી રહ્યું છે. દરેક ક્ષેત્ર પર અત્યારે રેડ ચાલી રહી છે. ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર, ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરનાર, મેડિસિનની અંદર ભેળસેળ, એક પણને બક્ષવામાં આવશે નહીં. સતત ટીમ શરૂ છે અને ખૂબ સારામાં સારી એમણે રેડ કરીને અનેક અનેક ફેક્ટરીઓને સીલ કરી દીધી છે અને દંડ કર્યા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. રાજ્યભરમાં નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો છે. છોટાઉદેપુરમાં આ પ્રસંગે સાંસદ જસુ રાઠવાએ 6 મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કર્યું, જ્યારે ખેડાની નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે 56 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 14 સામૂહિક આરોગ્ય કેન્દ્રની સફાઈ હાથ ધરાઈ. સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, અરવલ્લીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાજકોટમાં PDU હોસ્પિટલની નર્સિંગ કોલેજ, કચ્છમાં ગાંધીધામ જનરલ હોસ્પિટલ, ડાંગની આહવા જનરલ હોસ્પિટલ, વલસાડની મેડિકલ કોલેજ અને પાટણમાં ધારપુર મેડિકલ કોલેજ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો. મોરબીમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવતા નાગરિકોને સુદૃઢ સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર કરવા પર ભાર આપ્યો હતો. અમદાવાદ પોલીસે 1,82,00,000 રૂપિયાથી વધુની કિંમતના પ્રતિબંધિત એમ્બરગ્રીસ એટલે કે વ્હેલ માછલીની ઉલટી સાથે 3 લોકોની ધરપકડ કરી છે. આ અંગે ઝોન 7 DCP શિવમ વર્માએ કહ્યું, મોરબીથી એક વ્યક્તિ પાસેથી લવાયેલી આ એમ્બરગ્રીસ અમદાવાદ વેચવા આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
2: LCP Zone 7 को कल इन्फॉर्मेशन मिला था कि एम्बरग्लिस जो कि वेल मछली की उल्टी है, जो कि वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट 1972 के अंदर उसका इलीगल पोजेशन और सेल दोनों इलीगल, उसको लेकर 3 लोग यहाँ सरकेज पुलिस स्टेशन विस्तार में इनको इसको बेचने के लिए यहाँ घूम रहे हैं. इसी इन्फॉर्मेशन थी, इसी इन्फॉर्मेशन को लेकर एक रेड ऑर्गेनाइज करी गई है. रेड में 3 लोगों ने धरपकड़ किया है.
0: કચ્છમાં ભુજની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS અદાલતે 19 આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને તમામને 2,00,000 રૂપિયાનો દંડ કર્યો છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે દરિયાઈ વિસ્તારમાંથી ગેરકાયદેસર અંદાજે 575 કરોડ રૂપિયાના કેફી પદાર્થ ઘુસાડવામાં 3 અલગ અલગ ગુનામાં સંડોવાયેલા પાકિસ્તાનના 18 અને અફઘાનિસ્તાનના 1 નાગરિકને અદાલતે સજા સંભળાવી છે. ન્યાયાધીશ VA બુદ્ધે ચુકાદો આપતા આરોપીઓના આ કૃત્યને દેશના યુવાનોને ગંભીર વ્યસનમાં ધકેલીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 6 તારીખ સુધી વરસાદની આગાહી છે. દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે તેમજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું છે.
3: आज 1 जुलाई से लेकर 5 जुलाई तक एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. साउथ गुजरात की जो जिला है ये मेनली उस जिला में कवर हो रहा है. आज जो रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है सूरत, नवसारी, बालसाड़, दमन, दादरा नगर हवेली. वेरी हैवी रेनफॉल का संभावना रहेगा भरूच, नर्मदा, तापी और दांग के लिए दिया गया है. हैवी रेनफॉल बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ.
0: દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સત્તાવાર યાદી મુજબ સાંજે 6 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ વલસાડના વાપી તાલુકામાં નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 4 ઇંચ અને અન્ય તાલુકાઓમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં બપોર બાદ વરસાદ આવતા સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી, જ્યારે તાપીના ડોલવણમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા છે. પોરબંદર ચોપાટી પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જણાવ્યું, દરિયામાં કરંટને કારણે કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા. ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ ઓપન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે બે વય જૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી છે. નૈમિષારણ્ય શાળાના 5 વર્ષના આ વિદ્યાર્થિનીએ ભાવનગરમાં યોજાયેલી સ્પર્ધામાં 11 અને 13 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં સિદ્ધિ મેળવી છે. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો અને કર્મચારીઓએ રીવાબા ચુડાસમાને અભિનંદન પાઠવ્યા. તેઓ હવે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુ સફળતાઓ મેળવે તેવી શુભેચ્છાઓ પણ આપી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં 10% પ્રોત્સાહક વળતર અને વ્યાજમાફી યોજનાની મુદત આગામી 31 જુલાઈ સુધી લંબાવાઈ છે. તેના કારણે ઓનલાઈન વેરો ભરનારા લોકોને વધારાના 2% સાથે 12% વળતરનો લાભ મળવાપાત્ર રહેશે. આ અંગે મેયર મીરા પટેલે વધુ માહિતી આપી છે.
4: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકત વેરો એડવાન્સમાં ભરનાર કરદાતાને આપવામાં આવતા 10% પ્રોત્સાહક વળતર તેમજ વ્યાજમાફી યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હવે 31 જુલાઈ 2026 સુધી લંબાવવામાં આવી છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આગામી 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય. વીજપોલ વળતર અંગે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી રીવાબા ચુડાસમાએ જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધામાં એક સાથે બે વય જૂથમાં સુવર્ણ ટ્રોફી જીતી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
5: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે પ્રસ્તુત છે ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ. મિત્રો, દર વર્ષે 1 જુલાઈના દિવસને આંતરરાષ્ટ્રીય ફળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2026ના વર્ષમાં ફ્રૂટ ઓફ ધ યર ખજૂરની પસંદગી કરવામાં આવી છે. ગયા વર્ષોની વાત કરીએ તો 2025માં નારંગી, 2024માં દાડમ અને 2023માં લેમન એટલે કે લીંબુ ફ્રૂટ ઓફ ધ યર હતા. આજના આ 20મા આંતરરાષ્ટ્રીય ફ્રૂટ ડેની થીમ છે પ્લાન્ટ લર્ન સેલિબ્રેશન. પ્લાન્ટ, જેમાં લોકોને તેમના પોતાના ફળોનું ઉત્પાદન લેવું. લર્ન, સાંસ્કૃતિક સંદર્ભમાં ફળની વૃદ્ધિ અને તેના પોષક મૂલ્ય અને સુસંગતતા વિશે માહિતી પ્રદાન કરવી. સેલિબ્રેશન, પરિવાર સાથેના મેળાવડા તથા સામુદાયિક કાર્યક્રમો દ્વારા અન્ય લોકો સાથે મળીને ફળોનો આનંદ માણવો તથા બીજાને ફળોનો આનંદ માણવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું. આમ ફળો સામાન્ય સ્વાસ્થ્ય, શિક્ષણ અને આનંદ દ્વારા સુખાકારીમાં યોગદાન આપે છે. મિત્રો, થોડી વાતો ખજૂર વિશે કરી લઈએ. આ વૃક્ષ સામાન્ય રીતે દક્ષિણ ભૂમધ્ય પ્રદેશની નજીકના સૂકા પ્રદેશોમાં ઉગે છે. ખજૂર મીઠું ફળ હોવાની સાથે તેમાં ફાઇબર, વિટામિન્સ અને કુદરતી શર્કરાનો સારો સ્ત્રોત છે. મિત્રો, હજારો વર્ષોથી ખજૂર એ ખોરાક અને સંસ્કૃતિ દ્વારા માનવ ઇતિહાસનો એક મહત્વનો ભાગ રહ્યો છે. મિત્રો, આજથી વન મહોત્સવ સપ્તાહની ઉજવણી પણ શરૂ થઈ છે, જે વૃક્ષારોપણ અને ઇકોલોજીકલ રિસ્ટોરેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મિત્રો, હવે સાંભળીએ રતાળુકંદ અને કાકડીનું વાવેતર. એ વિશે રાજેશભાઈ ગાંવેતની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
6: શ્રોતા મિત્રો, આપણા દક્ષિણ ગુજરાતની અંદર જુદા જુદા ખેતી પાકોનું વાવેતર કરવામાં આવે છે. આ ખેતી પાકોની અંદર શાકભાજી પાકો, કંદમૂળ વર્ગના પાકો, ફળ પાકો, રોકડિયા પાકો અને અનાજ વર્ગના જે પાકો છે એનું વાવેતર મોટાભાગે ખેડૂત મિત્રો કરતા હોય છે. કેટલાક પાકો છે તે ટૂંકા ગાળામાં ઉત્પાદન આપે છે અને એનાથી સારું એવું વળતર પણ મેળવી શકાય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે ચીખલી તાલુકાના ગોળથલ ગામના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત તેમજ નર્સરી સંચાલક એવા રાજેશભાઈ દલુભાઈ ગાંવિતને મળીએ અને એમની પાસેથી આ રતાળુ કંદ અને કાકડીના વાવેતર વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ રાજેશભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
7: નમસ્તે શ્રોતા મિત્રો.
6: રાજેશભાઈ, આપ આ ખેતીના વ્યવસાયમાં કેવી રીતે જોડાયા, કઈ રીતે રસ આવ્યો આપને એમાં?
7: ખેતીના વિષયમાં શરૂઆતમાં તો હું ડિપ્લોમા મિકેનિકલ કરેલું હતું, પણ એમાં થોડા સમય કંપનીમાં ગયો અને ત્યાં બી મને યોગ્ય નહીં લાગ્યું, એટલે પછી ધીરે ધીરે ખેતીમાં જોડાયો. અમારે જે અમારા ફાધર લોકો કરતા હતા, ધીરે ધીરે એમાં હું ખેતીમાં જોડાયો અને એમાં અમારે એક નવસારી જિલ્લા આત્મા પ્રોજેક્ટ ચાલે છે, એમાંથી અમે ગ્રુપ બનાવીને પછી એમાં ધીરે ધીરે ઇન્ટરેસ્ટ આવ્યો અને એ રીતે અમે ખેતીમાં પગલું ભર્યું.
6: તો આજે આપે રતાળુ, કંદ અને કાકડીનું જે વાવેતર કરેલું છે, તો આમ કેટલા વિસ્તાર

0: ઊંડી
1: ચેડ કરીને પછી એમાં અમે પ્રાકૃતિક માં જે ખેતી છે એમાં એનો ઘનજી અમૃત નો ઉપયોગ કર્યો છે. ઊંડી ખેર કરીને પછી ઘનજી અમૃત નાખીને અને અમે બેડ તૈયાર કર્યા છે. અને જે રાસાયણિક ખેતી છે કાકડી માટે એમાં સાદું સાણિયું ખાતર નાખેલું છે અને તેમાં બેડ તૈયાર કર્યા છે.
0: તો આ જે બેડ આપે તૈયાર કર્યા છે તો આ કઈ રીતે, કેટલા એનું અંતર છે આ બેડ?
1: બે બેડ વચ્ચેનું અંતર 5x5 છે અને એનું 16x16 અંતર 1 ફૂટનું છે અને કાકડીમાં પણ એ રીતનું જ છે.
0: તો આ બેડ જે બનાવવામાં આવ્યા છે તો એમાં જે પિયતની સગવડતા છે કઈ પ્રકારની છે?
1: ટપક પદ્ધતિ છે અમારે બંને ખેતરમાં, પ્રાકૃતિકમાં અને રાસાયણિકમાં બંનેમાં ટપક પદ્ધતિ.
0: તો આ સિંચાઈની જ્યારે વાત આવે તો એમાં સિંચાઈ બેડમાં જ કરવામાં આવે છે? કેટલા કેટલા દિવસે કરું છું?
1: સિંચાઈ તો અઠવાડિયે 10 દિવસ એનું પાણી જમીનમાં ભેજ જે પ્રમાણે આપણને યોગ્ય લાગે તે રીતે પાણી આપવા જેવું છે તે રીતે પછી એને આપીએ છીએ.
0: તો આ રતાળું કંદ અને કાકડીનો જે વાવેતર છે તો આમ એનો જે સમયગાળો હોય કયા સમયગાળામાં કરી શકાય?
1: કાકડી તો આમ વર્ષમાં આપણે એમ 3 વખત લઈ શકીએ, પણ આમ લેવું હોય તો એક વર્ષમાં એનું વાવેતર કરી દે એના પછી 3 મહિના પછી એનું ફરી આપણે કરી શકીએ. આમ વર્ષમાં કાકડી 3 વખત લઈ શકાય અને રતાળું જે કંદ છે એ આપણે જૂન જુલાઈમાં એનું વાવેતર કરી દઈએ અને પછી ઓક્ટોબરમાં એ નીકળી જશે રતાળું કંદ.
0: તો આ કાકડીના વાવેતરમાં એનું ફળ આવવાનું જે શરૂઆત છે કેટલા દિવસ પછી હોય છે અને કેટલા સમયગાળા સુધી એનું ફળ ઉત્પાદન શરૂ રહે છે?
1: કાકડીમાં એનું જો આપણે એનું બિયારણ છે એના પર ચાલે છે, તે 30 વેરાયટી છે એ આપણને 33 દિવસમાં ચાલુ થઈ જાય અને એનાથી બાકીની નાજિયા છે કુમુદ છે એનું ઓછામાં ઓછા 40-45 દિવસમાં ચાલુ થઈ જાય એ રીતે છે. અને રતાળું કંદ છે એ 4-5 મહિનાનો પાક છે એનો.
0: આ રતાળું કંદ જે છે તો એનું અંદર આમ કોઈ માવજત કરવાની રહી છે ખરી?
1: રતાળું કંદમાં તો હા શરૂઆતમાં એના વેલા નીકળે છે રતાળું કંદમાં અને એના વેલા ચડવા માટે કાળજી લેવી પડે અને વેલા જ્યાં સુધી ઉપર ચડે એને ખાસ એની જરૂર છે વેલા ઉપર એને ગ્રોથ થાય એના માટે. અને એના પછી એનું નિંદામણ આવે, નિંદામણ કરવું પડે, કચરો નહીં રહેવો જોઈએ અને પછી એના જે વેલા મોટા થઈ ગયા પછી ઈયળ કામળિયાનો એનો રોગ આવે છે, ઈયળ પડે છે એના પર સ્પ્રે કરવો પડે એ રીતે છે.
0: આ રતાળુમાં જે રોગજીવાત આવે છે ખરા તો એમાં એના પાન પર આવે છે કે એના કંદમાં?
1: એને પાન પર આવે છે અને એના થડમાં પણ આવે છે એ રીતે એનું 2 જાતના જીવાત પડે છે. એમાં એના થડમાં જે પડે એના ઈયળ આવે એના થડથી એના મૂળ ખાઈ જાય એને તો પછી એનો ગ્રોથ અટકાવી નાખે એને છોડ મરી જાય અને ઉપર પાન પર જે પડે છે એના પાન ખાઈ જાય અને પછી એનો વિકાસ જ એનો અટકી જતો છે.
0: આ જ રીતે કાકડીમાં કયા પ્રકારના રોગ જોવા મળે છે અને એના ચિહ્ન કેવા હોય છે?
1: કાકડીમાં તો આમ જો એકચ્યુઅલી જોવા જઈએ તો 3-4 જાતના રોગ, એક તો ફંગીસાઇડ આવે એના ડાવની મીંડું અને પાવડર મીંડું એ ખાસ રોગ આવે છે એમાં અને બાકીનો તો એમાં ઈયળ આવે છે, એ 3 પ્રકારનો ખાસ રોગ એમાં આવે છે કાકડીમાં.
0: આ કાકડી જે ખરી પાક એની વરણી કઈ રીતે કરવામાં આવે, કેટલા કેટલા દિવસે?
1: કાકડી અત્યારે આપણે ઓગસ્ટમાં જે પાક કર્યો હોય એમાં વરણી 33 દિવસે ક્રિસ કાકડી ચાલુ થઈ જાય દરરોજ એની વરણી કરવી પડે અને માર્ચ એપ્રિલની જો હોય એને 1 દિવસના અંતરે કરવી પડે.
0: એની પેકિંગ વ્યવસ્થા જે ખરી કાકડીમાં તો કયા પ્રકારની હોય?
1: કાકડીમાં પેકિંગ વ્યવસ્થા 20 કિલોનું અમે એને જબલું ભરીએ છીએ અને એ રીતે એનું પાર્સલ કરીએ છીએ અને રતાળું કંદમાં પણ એ જ રીતે 20 કિલોનું પેકિંગ જબલા ભરીને એનું પાર્સલ ઘર બેઠા થઈ જાય છે એનું.
0: તો આ જે રતાળું કંદ ખરા તો એ પરિપક્વ થઈ ગયા છે એવું કેવી રીતે એમ જાણી શકાય અને કઈ રીતે એને બહાર કાઢવામાં આવે છે?
1: રતાળું કંદ એના વેલા અમુક પછી પાકા થઈ જાય છે અને આપણે એમ અમુક અંતર પછી એને આપણે ખોદી જોઈએ કે એની ગાંઠ તૈયાર થઈ ગઈ છે તો જે પરિપક્વ થઈ ગઈ રીતે આપણને ખ્યાલ આવી જાય.
0: એમાં આમ બેડ પદ્ધતિથી કરો છો તો નિંદણ કરવા પડે છે ખરું? એમાં
1: બેડ પદ્ધતિ નિદામણ કરવું પડે છે એને ઓછામાં ઓછા 3-1 વાર નિદામણ કરવું પડે છે રતાળું કંદમાં.
0: આ બંને વેલાવાળા પાક છે તો કાકડીમાં પણ મંડપ પદ્ધતિથી કરો છો?
1: બંને વેલાવાળા પાક છે એમાં વાંસના લગાવી દેના, વાંસના ટેકા અને એમાં ઉભો મંડપ તૈયાર કરવામાં આવે એના પર વેલા ચડી જાય.
0: એમાં જે ખાતર વ્યવસ્થા કરી તો કયા કયા ખાતરો આપો છો અને કેટલા હપ્તામાં આને આપવા પડે છે?
1: પ્રાકૃતિક ખેતીમાં તો ઘન જીવામૃત આવ્યા પછી એને જીવામૃત જ અમે એને ડ્રીપમાં અથવા તો ડ્રિંચિંગ કરી દઈએ છીએ અને એનો ઉપર બી સ્પ્રે કરવામાં આવે છે જીવામૃતનું. અને રાસાયણિક ખેતીમાં કાકડીમાં એમાં શરૂઆતમાં એના પાયામાં ખાતર આપીએ રાસાયણિક ખાતર 12-32-16-13-0-45 એ રીતે પછી તો ડ્રીપમાં ચાલુ થાય છે એનું.
0: એટલે વોટર સોલ્યુબલ ખાતર આપવામાં આવે છે. તો આ જે પાકો કરેલા છે એ સિવાય આપ બીજા કોઈ પાક કરો છો ખરા?
1: બીજે તો અત્યારે ડાંગર બનાવે છે અત્યારે અને અમારે આ આંબા કલમની નર્સરી ચાલે છે એ રીતે.
0: એટલે આંબા કલમો તૈયાર કરો છો આપ, તો આ કલમો કઈ રીતે તૈયાર કરો છો આપ?
1: તો અત્યારે એકવાર માતૃ સોડત્ર તૈયાર કર્યા પછી એકવાર કટિંગ થઈ ગયો, પછી એક વર્ષ પછી એના પાછા ડાળા તૈયાર થઈ જાય અને ઘરે રોપા તૈયાર કરીએ, પછી માર્ચ મહિનો ભેટ કલમ લગાવી દે, જૂન જુલાઈમાં પછી એનું ઉતારવાનું ચાલુ થઈ જાય છે.
0: તો આ જે રતાળુ કંદ જે બહાર કાઢ્યા પછી જ્યારે બીજા વર્ષ માટે જ્યારે એનું વાવેતર કરવાનું હોય તો એના માટે જે બીજ રાખવામાં આવે તો કેવું બીજ રાખો છો આપ અને એમાં કાળજી કઈ રીતે રાખવાની હોય?
1: એ બીજ માટે આપણે એને ખાસ તો એને આપણે જે પરિપક્વ થઈ ગયેલા હોય એ જ બીજ આપણે એને રાખવા પડે. કુમળા કંદ એમાં નહીં કામ લાગે, અને પછી કાઢ્યા પછી એને આપણે જ્યાં ગરમી ના લાગે એ રીતે એની ચામડીની ખાસ કાળજી રાખવી પડે. જે એનું બિયારણ માટે આપણે મૂકીએ એને ચામડી પરથી જ એના પીલા કાઢે, એટલે એની ચામડી સ્વસ્થ રહેવી જોઈએ અને એને ફૂગ ન લાગે એ રીતે એને છાંયડામાં મૂકીને એને વ્યવસ્થિત રાખવા પડે છે.
0: હવે આપ આજે કુદરતી ખેતી એની સાથે પણ જોડાયેલા છો, એમાં આપે ગાય પણ રાખી છે, તો એનું આપ જીવામૃત ને એનો બનાવો છો ખરા?
1: એને જીવામૃત બનાવીએ ને.
0: કઈ રીતે બનાવો છો?
1: જીવામૃતમાં આમાં 5 કિલો સાણિયું ખાતર, અને અત્યારે મારી જોડે ગીર ગાય છે, અને એનું 5 કિલો સાણિયું ખાતર અને 5 લિટર ગૌમૂત્ર અને બેસન ને ગોળ એ રીતે એને તૈયાર કરીને 15 દિવસે તૈયાર થઈ જાય, પછી એને અમે ડ્રીપમાં અથવા તો સ્પ્રે કરીને આપીએ છીએ અથવા તો એને ડ્રિંચિંગ કરી દઈએ છીએ.
0: તો આ જે કુદરતી રીતે જ્યારે રોગનું નિવારણ કરવાનું હોય તો કેવી રીતે કરો છો આપ કંદમાં?
1: કુદરતી રીતે એનું નિવારણ કરવું હોય તો એનો અમે 10 કરણી અર્ક બનાવીને એને સ્પ્રે કરીએ છીએ, અને ઈયળ એ તો હોય તો આદુ, પછી એને બીજા જે પાત્રા ખરા ને કડવાસ પર એ પાન, પછી એનું લસણ એ રીતે એનું અગ્નિસ્ત્ર તૈયાર કરીને એનું સ્પ્રે કરીએ છીએ.
0: રાજેશભાઈ, આ સિવાય આપ બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા ખરા?
1: બીજી પ્રવૃત્તિમાં તે જ ખેતીવાડી છે અત્યારે, બીજું તો કઈ નથી.
0: આપ જે આ આંબાની કલમો કરો છો એ સિવાય પણ બીજા ધરું છે કરો છો ખરા?
1: હા, એમાં બીજું ધરું આમાં વચમાં બનાવતા હતા, મરચી, રીંગણ, ટામેટા એનું ધરું બનાવતા હતા, પણ અત્યારે અમારી જે શેડની સગવડ નથી એટલે અત્યારે બંધ કર્યું છે, અને નર્સરી એના માટે મેં તૈયાર કરી હતી ધરું માટે. આગલા ગયા વર્ષ સુધી ચાલતું હતું અમારે.
0: આ જે રતાળુ કંદ અને કાકડી જે ખરી, તો એમાં બજાર વ્યવસ્થા કયા પ્રકારની હોય છે, બજાર ભાવ અને એના વિશે માહિતી આપો.
1: શરૂઆતમાં તો એમાં જે દિવાળીમાં જે આપણે એને ચાલુ થઈ જાય છે, શરૂઆતમાં તો ઓછો એને 3-4 હજાર રૂપિયા 20 કિલોનો ભાવ રહે છે, પણ જેમ જેમ ઉત્પાદન વધી જાય તે એનું થોડું થોડું ઓછું થતું જાય 20 કિલો દીઠ, પણ ગયા વર્ષે તો એનો 2000 રૂપિયા સુધી મેં ભાવ લીધો છે 20 કિલોનો ભાવ, અને એ રીતે ગયા વર્ષે. અને આપણે અત્યારે જે હાલનો ભાવ છે અત્યારે એનો 3.5-4 હજાર રૂપિયા આ કંદમૂળનો ભાવ છે અત્યારે હાલની પરિસ્થિતિમાં, પણ જે સ્ટોક માલ જે ઉત્પાદન વધી જાય ત્યારે તો થોડો ઓછો થાય, પણ ગયા વર્ષથી સારો ભાવ છે, 1500-2000 રૂપિયા 20 કિલોનો ભાવ રહ્યો છે, પણ આ વર્ષે બે રેસેવ લાગતું છે. અને કાકડીમાં પણ એને શરૂઆતમાં 500 રૂપિયા 20 કિલોનો ભાવ હતો, પણ ધીરે ધીરે કરતે પછી 300-350 રૂપિયા ભાવ અટકેલું હતું.
0: આજે બંને પાકો ખરા, તો એ એના માટે આપે બજાર સુધી લઈને જવું પડે છે કે ઘરેથી જ લઈ જાય છે વેપારીઓ?
1: ના, એ લોકો આપણે વેપારીનો કોન્ટેક્ટ નંબર ખરા, માલ તૈયાર થઈ જાય એ લોકોને આપણે જાણ કરી દઈએ એટલે એ લોકો પછી આપણે ઘર બેઠેથી લઈ જાય છે. અને રતાળુ કંદમાં તો પણ દરેક ઘરથી એ લોકો જાતે આવીને લઈ જાય છે, અને ઘરે આવીને વજન કરીને ઘર બેઠા પણ માર્કેટ જવું પણ નહીં પડે, અને 20 કિલોના ભાવ પ્રમાણે એ લોકો આપણને આપી જાય છે.
0: આંબા કલમો જે આપ બનાવો છો તો ખેડૂતોને કેટલી કિંમતમાં આપો છો અને કઈ પ્રકારની કલમો આપને ત્યાં મળે છે?
1: આમ કલમો તો મારી જોડે અત્યારે 15-20 વેરાયટી છે, એમાં શરૂઆતમાં વધારે વધારે કેસર ચાલે છે, કેસર છે, સલગેટ છે, રાજાપુર છે, આપું છે, એમ જે મેઇન વેરાયટી છે વધારે ચાલે છે, એ સિવાયની ઘણી વેરાયટી છે, પણ આમ કેસર વધારે ચાલે છે. હવે એનો ભાવ જે છે એને હાઇટ પ્રમાણે ચાલે છે, થોડી 3-3.5 ફૂટ એને 200 રૂપિયા ચાલે છે, અને એનાથી વધારે હાઇટ હોય 5-6 ફૂટની આમ 300-350, પણ એમાં મારે અત્યારે એનું સેલિંગ જે છે, હું અત્યારે વાડી દરેક ખેડૂતને જે લોકો વાડી બનાવવાના હોય એ લોકોને વાડી બનાવી આપે છે. વાડી બનાવવામાં કેવું કે ટોટલી બધું અમારું, કલમ અમારી, ટેકા, મજૂરી, ભાડું એ રીતે જઈને તૈયાર, વાડી ઓકે થઈ જાય ત્યાં સુધી જવાબ અમે, અને એક વર્ષ પછી અમે એનું જે રિપ્લેસમાં પણ આપીએ છીએ કે અમુક પ્લાન્ટ મરી ગયા હોય એને અમે પાછી પીણે રિપ્લેસમાં આપી દઈએ છીએ, એટલે આખી વાડી તૈયાર થઈ જાય ત્યાં સુધીની જવાબદારી એ રીતે અમે એનું સેલિંગ ભાવ નક્કી કરીએ છીએ. એવું થાય છે.
0: તો આ જે ખેતી પાકો અને એ આપ કરો છો, તો એના દ્વારા આપને કોઈ રીતે સહાય મળી છે ખરી?
1: એમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા અમે અમારા ફળિયાના બધા ગ્રુપ બનાવેલા છે. ગામમાં હું ફાર્મર પણ છું, જે રીતે આત્મામાં એક ગ્રુપ બનાવેલા છે, એનાથી અમે ઘણી એમાં મિટિંગોને અમે ગયા હતા અને સરકાર તરફથી અમે બધા ખેડૂતોને પણ માહિતગાર માટે લઈ ગયા હતા. અને એમાં મને તાલુકા લેવલે અને જિલ્લા લેવલે એવોર્ડ પણ મળ્યા છે. પહેલાં તાલુકા લેવલે 10,000 એવોર્ડ મળ્યો હતો અને જિલ્લા લેવલે 25,000 એવોર્ડ મળ્યો હતો મને.
0: આ પ્રાકૃતિક ખેતીમાં

0: આપ જોડાયા તો આપને કેવી રીતે પ્રેરણા મળી પ્રાકૃતિક ખેતીમાં જોડાવાની?
1: પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં જે આત્મા પ્રોજેક્ટ ચાલતો હતો એમાં રાસાયણિક ખેતી પણ ચાલતું હતું, પણ જયારે આપણે આચાર્ય દેવવ્રત જે આપણે રાજ્યપાલ આવ્યા ત્યારથી પછી એને વધારે ફોર્સ કર્યો પ્રાકૃતિક ખેતીમાં, અને ત્યારથી પછી આ આત્મામાં પણ પ્રાકૃતિક ખેતી આવી. એના થ્રુ પછી અમને બધી પ્રાકૃતિક ખેતીમાં માહિતી મળી. આપણે જે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એના થ્રુ પણ મને એવોર્ડ મળ્યો છે.
0: આંબા કલમો જે આપ બનાવો છો તો કઈ પ્રકારની કલમો આપને ત્યાં મળે છે?
1: કલમો તો મારી જોડે અત્યારે 15-20 વેરાયટી છે.
0: રાજેશભાઈ, આપે અમારા મિત્રોને રતાળુ, કંદ અને કાકડીના વાવેતર વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
1: આભાર, થેન્ક યુ.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રતાળુ, કંદ અને કાકડીનું વાવેતર એ વિશે રાજેશભાઈ ગાવિતની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર રાસબિહારી દેસાઈના સ્વરમાં સુંદર મજાનું ગીત. રચના છે માધવ રામાનુજની.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર રાસબિહારી દેસાઈના સ્વરમાં સુંદર મજાનું ગીત. રચના હતી માધવ રામાનુજની. હવે સાંભળીએ ગાયક કલાકાર રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના સ્વરમાં સુંદર મજાની અવિનાશ વ્યાસની આ રચના.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અવિનાશ વ્યાસની રચના. ગાયક કલાકારો હતા રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ. મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર વિભા દેસાઈના સ્વરમાં સુંદર મજાનું આ ગીત. રચના છે અનિલ જોશીની.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર વિભા દેસાઈના સ્વરમાં અનિલ જોશીની સુંદર મજાની રચના. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર ગુજરાત રાજ્યના સુરત અને વલસાડ જિલ્લામાં તેમજ દમણ અને દાદરાનગર હવેલી સંઘ પ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેતી વિષયક કાર્યક્રમ ખેતીવાડી. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, FM બેન્ડ 102.3 MHz પર. મિત્રો, હવે થોડી જ વારમાં આપ દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા ગુજરાતી સમાચાર સાંભળશો.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં બે માર્ગ પરિયોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાંકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી. અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે આજે દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેને નેલ્સન મંડેલા માર્ગના વસંત કુંજ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 148 AE માટે 6 માર્ગીય સુરંગના બાંધકામને મંજૂરી આપી છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 8 કિલોમીટરનો આ પ્રોજેક્ટ 6,969 કરોડ રૂપિયાથી વધુના કુલ ખર્ચ સાથે વિકસાવાશે.
1: पहला प्रोजेक्ट 6 लेन द्वारका टनल दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है. ये प्रपोजल है जो आज कैबिनेट में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अप्रूव किया है.
0: શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ઉત્તરપ્રદેશમાં 7,145 કરોડ રૂપિયાના ખર્ચે કાનપુર કાબરાઈ સેક્શનના બાંધકામને પણ મંજૂરી આપી છે.
1: दूसरा प्रोजेक्ट है बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से काबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कंप्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: તેમણે ઉમેર્યું, આ પરિયોજનાથી કોરિડોર કાનપુર અને કાબરાઈ વચ્ચેનો મુસાફરીનો સમય 3.5 કલાકથી ઘટાડીને 1.5 કલાક કરાશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ આશરે 1.2 કરોડ માનવ દિવસનું સર્જન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે યુવાનોને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા હાંસલ કરવા હાંકલ કરી છે. મુખ્ય અતિથિ તરીકે અનંતપુર ખાતે આંધ્રપ્રદેશ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પ્રથમ પદવીદાન સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે યુવાનોની ઉર્જા, પ્રતિભા અને પ્રતિબદ્ધતા સર્વસમાવેશક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. શ્રીમતી મુર્મુએ સ્નાતક અને સ્નાતક કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરનારા 1,268 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી અને 56 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ સુવર્ણચંદ્રક એનાયત કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વસ્તી વિષયક ફેરફારો અંગેની ઉચ્ચસ્તરીય સમિતિને વહેલી તકે તેમની ભલામણો રજૂ કરવા જણાવ્યું છે. શ્રી શાહે નવી દિલ્હીમાં સમિતિ સાથેની બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યો. સમિતિએ ગૃહમંત્રીને માહિતી આપી કે તેઓ વસ્તી વિષયક ફેરફારો અંગે પ્રત્યક્ષ માહિતી મેળવવા અને વિવિધ વહીવટીતંત્રો સાથે વાતચીત કરવા માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. તેઓ વસ્તી વિષયક ફેરફારો સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ મેળવવા માટે કેન્દ્ર સરકારના મંત્રાલયો સાથે પણ પરામર્શ કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન આજે ફ્રાન્સના 4 દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. નાણાં મંત્રાલયે માહિતી આપી કે શ્રીમતી સીતારામન ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, આર્થિક સહયોગ વધારવા અને રોકાણ, ટેકનોલોજી સહયોગ તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે. તેઓ ફ્રેન્ચ રોલેન લેસ્ક્યુર સાથે ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહઅધ્યક્ષતા પણ કરશે. વસ્તુ અને સેવા કર GST એ છેલ્લા 9 વર્ષમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના ભારતના વિઝનને મજબૂત બનાવ્યું છે. તેણે તર્કસંગત કરદરો અને પ્રમાણિત પ્રક્રિયાઓ દ્વારા

પારદર્શિતા, જવાબદારી અને આર્થિક વૃદ્ધિ લાવી છે. 1 જુલાઈ 2017ના રોજ શરૂ થયેલી ભારતની કર સુધારા યાત્રા એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઓળખાય છે. આ દિવસ એક સરળ, વધુ પારદર્શક અને સંકલિત પરોક્ષ કર પ્રણાલી બનાવવા માટે ભારતના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. જીએસટીએ 17 અલગ અલગ કર અને 17 સેસને એક સામાન્ય માળખામાં સમાવી લીધા છે. 2025ના આગામી પેઢીના જીએસટી સુધારાઓએ નીચા દરો, મુક્તિઓ અને સરળ પ્રક્રિયાઓ દ્વારા માળખાને વધુ સરળ બનાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. ભારત અને પાકિસ્તાને આજે નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં રાજદ્વારી માધ્યમો દ્વારા એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું છે. વર્ષ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કોન્સ્યુલર એક્સેસ કરારની જોગવાઈઓ હેઠળ દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ આવી યાદીઓનું આદાન પ્રદાન કરવામાં આવે છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારતે તેની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનના 386 નાગરિક કેદીઓ અને 53 માછીમારોની યાદી પાકિસ્તાનને સોંપી છે. પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 52 નાગરિક કેદીઓ અને 198 માછીમારોની યાદી ભારતને સુપરત કરી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી પરની સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરીએ આજે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે એક સાથે ચૂંટણીઓ યોજવાની શાસન મજબૂત થશે, વારંવાર મતદાનને કારણે થતા વિક્ષેપોમાં ઘટાડો થશે અને અર્થતંત્રને ફાયદો થશે. શ્રી ચૌધરીએ કહ્યું કે એક સાથે ચૂંટણીનો ખ્યાલ નવો નથી અને ચૂંટણી પંચ, કાયદા પંચ અને અન્ય નિષ્ણાત સંસ્થાઓ દ્વારા વર્ષોથી તેની ભલામણ કરવામાં આવી છે. ભારત અને મલેશિયાએ આજે નવી દિલ્હીમાં 12મી સબ કમિટીની બેઠક દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર પાસાઓની સમીક્ષા કરી છે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નૌકાવહનની સ્વતંત્રતા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. લશ્કરી આદાન પ્રદાન, દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટાઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રો અંગે પણ ચર્ચા થઈ છે. સર્વોચ્ચ અદાલતે આજે મોટર અકસ્માતમાં મૃતક પીડિતો અથવા ઇજાગ્રસ્ત દાવેદારોની વાર્ષિક આવકવેરા રિટર્નના આધારે કેવી રીતે નક્કી કરવી તે અંગે માર્ગદર્શિકા નક્કી કરી છે. મોટર અકસ્માત વળતરમાં એકરૂપતા લાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે પગારદાર વ્યક્તિઓ માટે વાર્ષિક આવક દર્શાવવા માટે ફક્ત પાછલા વર્ષનું આવકવેરા રિટર્ન પૂરતું રહેશે તેવું ઠરાવ્યું હતું. જોકે જ્યાં પ્રમોશન અથવા પગાર સુધારો અકસ્માતના થોડા સમય પહેલા થયો હતો અને નવીન રિટર્નમાં સંપૂર્ણપણે પ્રતિબિંબિત થયો ન હતો ત્યાં કોર્ટ પ્રમોશન પત્રો અને અન્ય સમર્થન નાણાકીય રેકોર્ડ્સ પર પણ વિચાર કરી શકે છે. ક્રિકેટ. પુરુષ ક્રિકેટમાં આજે ચેસ્ટર લે સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાતે 10 વાગે શરૂ થવાની છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગત શ્રેણીમાં આયર્લેન્ડ સામે 2-0થી મળેલા પરાજય બાદ પાછા ફરવાનો પ્રયાસ કરશે. બધાની નજર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પર રહેશે. ભારતના વિકેટકીપર બેટર ઈશાન કિશન આઈસીસી પ્લેયર રેન્કિંગમાં અભિષેક શર્માને પાછળ છોડીને વિશ્વના નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બન્યા છે. બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ભારતની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની હાર બાદ આજે જાહેર કરેલા નવા આઈસીસી રેન્કિંગ અપડેટ પછી કિશનને કારકિર્દીનું શ્રેષ્ઠ રેટિંગ પ્રાપ્ત થયું છે. આ વર્ષની શરૂઆતમાં આઈસીસી T20 વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી તેને 200ના સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 2 માર્ગ પરિયોજનાને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યુવાનોને સમર્પણ, અખંડિતતા અને મજબૂત નૈતિક મૂલ્યો સાથે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા હાકલ કરી. ભારત અને પાકિસ્તાને એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું આદાન પ્રદાન કર્યું. ભારત અને મલેશિયાએ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય લશ્કરી સહયોગના પાસાઓની સમીક્ષા કરી.
અને પુરૂષ ક્રિકેટમાં આજે 5 મેચની શ્રેણીની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ

0: વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

0: And in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chester Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા સમાચાર. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગા હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 11:10 થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો આ સાથે સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ ફ્રીક્વન્સી પર ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.